નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પારણપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

आज की शाम, आज का दिन, मेरे हर एक दोस्त के नाम। सो डियर फ्रेंड्स,

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતાના જ્ઞાનના અમૃતને ચાખતા ચાખતા, એનો આસ્વાદ માણતા માણતા, એને સમજવાની કોશિશ કરતા કરતા આપણે 9મા અધ્યાયના 19મા અધ્યાય સુધી પહોંચ્યા છે. ઈશ્વર સર્વનો કર્તા, સર્વનું આદિ, જેમાંથી આખું જગત વિકાસ પામ્યું છે અને જેમાં લય પામવાનું છે એવું તત્વ તે પરમેશ્વર છે, પરમ તત્વ છે. અને એ પરમ તત્વને જાણીને એની ઉપાસનામાં જે લીન થાય છે, જેનો યોગ થાય છે, તે ઈશ્વરને પ્રાપ્ત કરે છે, તદભાવને પ્રાપ્ત કરે છે, ભગવદ્ ભાવને પ્રાપ્ત કરે છે. પણ એમ કરતા કરતા કરતા અન્ય માર્ગો ઉપર પણ લોકો ચાલે છે, સારા માણસો છે, પુણ્ય કર્મો કરે છે અને નજીકના લાભને માટે થઈને, થોડા થોડા પુણ્ય ફલોની પ્રાપ્તિને માટે થઈને દેવતાઓનું યજન પણ કરે છે. પરમાત્મ તત્વ છે એ આ બધાનું પણ કારણ છે. અને એટલે પરમાત્મ તત્વને ઓળખવાનો પ્રયત્ન એ મનુષ્ય કરવો, એવી વાત કરતી વખતે એમ કરતા વચ્ચે વચ્ચે વચ્ચે જે દેવોનું પણ યજન આવે છે, યજ્ઞ કર્મો પણ આવે છે, સકામ પણ પવિત્ર કર્મો પણ આવે છે, એ કર્મો કરે એનું શું? એ પણ સારા કર્મો છે. એનું પણ મૂળ તો પરમેશ્વર જ છે, પણ મૂળ સુધી જતા પહેલા, એટલે આપણે આ અધ્યાયના 18મા શ્લોકમાં કઈ વખતે આપણે જોઈ ગયા છે કે આમ જોવા જઈએ તો ગતિ, ભરતા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુરુદ, પ્રભવ, પ્રલય, થાન, નિધાન અને અવ્યય બીજ જે છે એ પરમેશ્વર જ છે. આ બધા જ જે બોલી ગયો એ વિશેષણો છે. એ વિશેષણો આપણે સારી રીતે સમજી લીધા છે ગઈ વખતે, એટલે એના ઊંડાણમાં નથી જતો. પણ એક શબ્દ આપણે એમાંથી લઈ લઈએ તો પ્રભવ, પ્રલય, પ્રભવ પણ પરમેશ્વર છે અને પ્રલય પણ પરમેશ્વર છે, બે પરમેશ્વર છે. એટલે વચ્ચે જે રહ્યું એ પણ પરમેશ્વર જ છે. એ બાકીના બધાનું વિશેષણો છે, એ બધા એ કહે છે.

તો થાય છે શું? આપણે જે કઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ, એના થોડાક દાખલાઓ આપ્યા છે કે સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે, સૂર્યમાં પ્રકાશ છે, સૂર્યમાં તેજ છે, સૂર્યમાં દાહકત્વ છે. તો કહે છે કે એ પણ હું જ છું. તપામ્યહમ, તપામ્યહમ, હું જ સૂર્ય રૂપે તાપ આપું છું કે તપું છું. એમ નહીં જોવાનું કે આ સૂર્ય છે અને આ ચંદ્ર છે, બે ભિન્ન છે. ભિન્ન તો તમને દેખાય છે, અભિન્નત્વ એ જ મૂળ છે. તો જો તમને સૂર્ય તપતો દેખાય તો તે હું જ છું. વર્ષન, વર્ષા દેખાય, વરસતું દેખાય તો એ કોઈ મેઘ નામની વસ્તુ અલગ નથી, એ પણ હું છું. બે કામ કરે, નિગૃહ્યામી ઉત્સૃજામી, નિગૃહ્યામી ઉત્સૃજામી. સમુદ્રની અંદરથી પાણીને ખેંચીને ભેગું કરે અને એ પાણીને ઉત્સૃજામી વરસાવી દે. આ બે કામ જો થતા હોય તો એનો કરનાર કોઈ ત્રીજો વ્યક્તિ નથી, એ અંતે તો હું જ છું. મેઘ સ્વરૂપે હોય કે સૂર્ય સ્વરૂપે હોય તો બંને હું છું. તપામ્યહમ, હું જ તપું છું, અને અહમ વર્ષન, નિગૃહ્યામિ ઉત્સૃજામિ ચ. ગ્રહણ કોઈ કરતું આપણને દેખાય તો એ પણ હું, અને વરસાદને છોડનાર મેઘ વાદળાઓ જો દેખાય તો એ પણ હું જ, બંને હું છું. એટલે બે આદિ અને અંતની વાત આવે છે ને, બધે સર્વત્ર, તે પણ હું જ છું. બે સાવ વિપરીત દેખાતી વસ્તુઓ, મૃત્યુ અને અમરત્વ, જે કોઈ જન્મે છે, જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ, એમ કહ્યું આગળ શરૂઆતમાં જ બિલકુલ, કે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો મૃત્યુ શું છે એ પણ હું છું. મૃત્યુનું રહસ્ય જાણવાનો ઘણા લોકોએ ઘણી રીતે પ્રયત્ન કર્યો છે, પણ અહીંયા જે કહે છે એ વાત જરા સમજવા જેવી છે કે મૃત્યુ પણ હું છું, અને મૃત્યુ કશાનું થતું જ નથી, કશું નાશ પામતું જ નથી. તો અમરત્વ એ પણ હું જ છું. જ્યાં તમને અમરત્વ દેખાય છે, અમૃતત્વ દેખાય છે, શાશ્વતપણું દેખાય છે, તે પણ હું છું. અને તમને નાની નાની વસ્તુઓને નાશ પામતી દેખાય છે, માણસને મૃત્યુ પામતો દેખાય છે, તો એ મૃત્યુ જે છે એ પણ હું છું. બે બિલકુલ વિરોધી દેખાતી બાબતો, એ પણ હું જ છું, એટલે કે પરમેશ્વર જ છે. આ બધા જુદા જુદા આપણને વિવર્તો દેખાય છે. સત ને અસત, કેટલીક વસ્તુઓ વિશ્વની અંદર સત છે અને કેટલીક વસ્તુઓ વિશ્વની અંદર અસત છે. સત એટલે જે હોય તે સત, અને જે ન હોય તે અસત. દાખલા તરીકે સસલાનું શિંગડું ન હોય, સસલાનું શિંગડું કદીય ના હોય. કોઈ માણસ સખત બીમાર હોય ને એને મૃત્યુના આરે હોય ને કે દવા નથી મળતી, ને કોઈ વૈદ્ય કે અરે એમાં શું છે, સહેલું છે, સસલાનું શિંગડું ઘસીને પાઈ દો, મળવાનું જ નથી. કારણ કે એ અસત છે, છે જ નહીં. સિકતા તૈલ, રેતને પીલીને તેલ કાઢો, મગફળીને પીલીને તેલ કાઢી શકાય, તલને પીલીને તેલ કાઢી શકાય, બીજા કોઈ તેલીબિયામાં, કારણ કે એની અંદર તેલ છે. જે છે એ સત, અને જે નથી તે અસત. જગતની વ્યાખ્યાઓ કરતી વખતે આ સત અને અસતની ચર્ચાઓ બહુ થઈ છે. વેદાંત એના માટે વસ્તુ અને અવસ્તુ એવો શબ્દ પણ વાપરે છે. જે છે એ વસ્તુ, જે નથી તે અવસ્તુ. જે છે એ સત, જે નથી તે અસત. આ સત અને અસત દેખી રીતે એકબીજાના વિરોધી દેખાય છે. જેમ મૃત્યુ અને અમરત્વ એકબીજાના વિરોધી દેખાય છે, એવી જ રીતે સત અને અસત એકબીજાના વિરોધી દેખાય છે આપણને. મેં દાખલો આપ્યો એમ, સસલાનું શિંગડું અસત છે અને સસલું સત છે.

તો અહીંયા કહે છે કે સત અને અસત એ બે જુદા હોવા એ પણ આ સર્ગ પ્રક્રિયાની અંદર થયેલો કર્મ છે, બાકી મૂળ તત્વ જે હું છું ઈશ્વર છે એ તો એક જ છે, એટલે સત પણ એ છે અને અસત પણ એ છે. સહેલાઈથી ના સમજી શકાય એવી આ બાબત છે, પણ એને સમજવી જોઈએ. સત અને અસતના નામે બે ભિન્ન અને ભેદ તત્વો કરીએ, મૃત્યુ અને અમરત્વના નામે બે ભેદ કરીએ, તો એ ભેદથી પર એવો અભેદ અદ્વિતીયતા એ પરબ્રહ્મ છે, એટલે આખરે અદ્વૈત આવીને ઊભું રહેશે. બીજું કશું ન હોય તે હું, અથવા તો બીજું જે કંઈ દેખાય તમને તે પણ હું, એમ અહીંયા આપણને કહ્યું કે તપામ્યહમ. તમને લાગે કે હા હા સૂર્ય કેવો તાપ આપ્યો છે, તે સૂર્ય એ તો હું જ છું, અંતિમ રીતે વરસાદ વરસે છે તે હું છું, વરસાદ પાણીમાંથી ખેંચાય છે તે હું છું, અમૃત પણ હું છું, મૃત્યુ પણ હું છું, સત પણ હું છું, અસત પણ હું છું, એટલે મૂળ તત્વ જે તમે ગણો છો તે હું જ છું. આપણે જોયું છે કે હું એમ કહે છે જે વખતે, ત્યારે એ પરમાત્મા પરમેશ્વર ઈશ્વર જ આ બંને પણ છે. અને છતાં જે લોકો મૃત્યુલોકમાં આવીને જુદા જુદા કર્મો કરે છે, પોતાના જુદી જુદી કામનાઓથી મેળવવા માટેના ભોગની કલ્પનાઓ કરે છે, એમનું શું? સારા કર્મો કરો તો સ્વર્ગ મળશે, ખોટા કર્મો કરો તો નર્ક મળશે. જો એક જ તત્વ હોય તો આ સ્વર્ગ ને નર્ક ક્યાંથી આવ્યા? લોકો પેલા તત્વને પામે નહીં ત્યાં સુધી એ બધું એનું ચાલ્યા કરે, સુખ ને દુઃખ ને સારું ને નરસું ને ભોગ ભોગવવા ને ન ભોગવવા ને આ બધું ચાલ્યા કરશે. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, એવું નરસિંહ મહેતાએ કહ્યું. પણ ત્યાં સુધી તમારે ભોગ ભોગવવા છે, ઈચ્છા છે, સંસારની અંદર જન્મ્યા છો, સંસારની અંદર જન્મ્યા છો એટલા માટે ઈચ્છાઓ ને એષણાઓ છે. લોકો કહે ને કે ભાઈ ભગવાને બધું આપ્યું છે, માણસ સરસ છે, પણ શેર માટીની ખોટ છે. તો આ ખોટ જે દેખાય છે આપણને દુન્યવી દ્રષ્ટિએ, એ દુન્યવી દ્રષ્ટિએ ખોટને પૂરવા માટે માણસ કોઈ કર્મ કરશે. પુત્ર કામિષ્ઠિ યજ્ઞ રાજા દશરથે કર્યો, કારણ કે પુત્ર નહોતો, કારણ કે પછીનું આ રાજ્ય કોણ ચલાવે, સારી ઈચ્છા હતી કે આ શાસન સારી રીતે ચાલે, મારી પ્રજા સારી રીતે જીવે એ માટે સારો રાજા પૂરો પાડવો એ પણ મારી ફરજ છે, આવું મનમાં વિચારીને સત્કર્મ પણ કરે તો કરે ને, કારણ કે દુનિયામાં જીવે છે માણસ, એટલે આપણે એની અપેક્ષા હોય. અને મૃત્યુ પછી જે અહીંયા નથી પ્રાપ્ત કર્યું તે ઈશ્વરને ત્યાં પહોંચીને દરબારમાં પ્રાપ્ત કરવું, સ્વર્ગ મેળવવું, આવી ઈચ્છા પણ હોય. એટલે વીસમો શ્લોક કહે છે કે સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર્ગની અંદર જવા માટેની પ્રાર્થના કરે. વીસમો શ્લોક, ત્રૈવેદ્યામાં સોમપાહ પૂતપાપા યજ્ઞૈરેષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, સ્વર્ગની અંદર પોતાની ગતિ થાય એવી પ્રાર્થના, એવી ઈચ્છા, એવી યાચના કરે છે. સ્વર્ગતિમ, સ્વર્ગની અંદર મારી ગતિ થાય, એટલે મૃત્યુલોકમાં નહીં, નર્કલોકમાં નહીં, ખરાબ લોકોમાં નહીં, ઉત્તમ

લોકની અંદર જવાનું પ્રાપ્ત થાય એવી સ્વર્ગની ઈચ્છા લોકો કરે, અને જેને ઈચ્છા થઈ એટલે જે કર્મ કરશે એ સકામ કર્મ થયું, કોઈ ને કોઈ કામના પૂર્વકનું કર્મ થયું, કોઈ ને કોઈ ઈચ્છા પૂર્વકનું કર્મ થયું. આ ઈચ્છા સારી ઈચ્છા પણ હોઈ શકે. સારું અને નરસું એ આપણે આપણા સંદર્ભમાં જોતા હોઈએ છીએ, સમાજના સંદર્ભમાં જોતા હોઈએ છીએ, દુનિયાના સંદર્ભમાં જોતા હોઈએ છીએ. પણ આવા સારા કામો, પુણ્ય કર્મો, આવા શું કરે છે? યજ્ઞૈર ઇષ્ટવા, યજ્ઞ વડે યજન કરે છે. યજ્ઞૈર ઇષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતિ. યજ્ઞ વડે, યજ્ઞો વડે, મેં તમને કહ્યું છે કે યજ્ઞ એટલે માત્ર હોમ હવન કરવા એમ નહીં. ભૂત યજ્ઞ કહેવાય તો કીડીઓને નગરા પૂરવામાં આવે તો પણ એ ભૂત યજ્ઞ છે. કાગડાઓને વાયસ નાખવામાં આવે તો એ પણ ભૂત યજ્ઞ છે. ઘરે આવેલા અતિથિને પ્રેમથી જમાડવામાં આવે તો તે મનુષ્ય યજ્ઞ છે. પંચમહાયજ્ઞોની વ્યવસ્થા આપણે ત્યાં ગોઠવાયેલી છે અને ધર્મનો ભાગ છે, ધર્મીય છે, કારણ કે સમાજની સાથે સંકળાયેલું છે. ત્રિવિદ્યા, ત્રણ વેદો, વેદ કર્મ, વૈદિક કર્મો, શ્રૌત કર્મો, એટલે આવા યજ્ઞ આગાધિક પેલા યજ્ઞો પણ ખરા, હોમ હવનાત્મક યજ્ઞો પણ ખરા, જેની અંદર ઇન્દ્રને, વરુણને, યમને આહુતિઓ આપવામાં આવે અને એ દેવોને પ્રસન્ન કરવામાં આવે, અને એ દેવ પોતપોતાની પાસે જે શક્તિઓ છે એ શક્તિઓ વડે જે યજમાન છે એને આપે. બન્યા ત્રિવિદ્યા, એટલે ત્રણ વેદોમાં, વેદોમાં જે વિહિત કર્મો છે, કહેવામાં આવેલા કર્મો છે, ઉત્તમ કર્મો છે, એ કર્મો કરીને, પણ એ કર્મોને અંતે કોઈને કોઈ ઈચ્છા અપેક્ષા કામના રહી હોય તે શ્રુતિ સ્મૃતિ પુરાણો તો ફલ પ્રાપ્તિ અર્થમ, આપણે કોઈ પણ સારું કર્મ કરવાની શરૂઆત કરીએ એટલે આપણને સંકલ્પ લેવડાવવામાં આવે તો સંકલ્પમાં અચૂક આ પ્રમાણે બોલવામાં આવે છે કે શ્રુતિ સ્મૃતિ પુરાણો તો ફલ પ્રાપ્તિ અર્થમ, ફલની પ્રાપ્તિ. વેદોક્ત કર્મ કરીને વેદોમાં કહેવાયેલા ફલની પ્રાપ્તિ કરે અને એની અંદર પણ સિદ્ધિ પ્રાપ્ત કરતો જાય, અને સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા સોમપાહા, સોમનું પાન કરવાની, સોમરસનું પાન કરવાની એનામાં ક્ષમતા પ્રાપ્ત થાય. માનો કે એ ગમે તેને ન થાય, યજ્ઞ યાગાદિક કરીને જેણે પોતાની જાતને દિવ્ય બનાવી છે એ દિવ્યજનો સોમનું પાન કરી શકે, ઇતર વર્ણને વમન કરાવે વેદવાણી ઉચ્ચરે, તો સોમવલ્લી રસપાન એ કરવા માટેની પાત્રતા, યોગ્યતા એ પણ વૈદિક કર્મો કરીને માનો કે કોઈ એક વ્યક્તિ પ્રાપ્ત કરે. આવા અનેક ઉદાહરણો આપણને પુરાણોમાંથી મળે છે, અત્યારે આપણે એના ઉદાહરણોમાં બહુ જતા નથી પણ મળે છે, તમે યાદ કરશો બધા જો તો મળી રહેશે. સોમપાહા, સોમનું પાન કરવા સુધી પહોંચે, કારણ કે પૂત પાપાહા, એમના બધા પાપનો નાશ થઈ ગયો છે એટલે દુષ્કર્મો એમનાથી થતા જ નથી, પણ ધારો કે થાય, આ ઇષ્ટલોકની પ્રાપ્તિની અંદર અવરોધરૂપ બાધક એવા કર્મો માનો કે એનાથી થઈ ગયા, એ પાપો પણ જેના નાશ પામ્યા છે એવો એ માણસ પવિત્ર થાય. યજ્ઞે ઇષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. એવા લોકો દિવી સ્વર્ગમાં દેવ ભોગાન, દેવોને પ્રાપ્ત થાય એવા ભોગ ભોગવે. અશ્નંતિ, અશ્નંતિ એટલે ખાય છે એટલે ભોગવે છે. ઉત્તમ ભોગ ભોગવે, સ્વર્ગની અંદર ગયા પછી સ્વર્ગલોકના ઉત્તમ ભોગને ભોગવે. કેવી રીતે ભોગવે છે? તે પુણ્યમાસાદ્ય.

પુણ્યને પ્રાપ્ત કરીને પુણ્યમ આસાદ્ય સુરેન્દ્ર લોકમ, પુણ્ય બળથી સુરેન્દ્ર લોકને, ઇન્દ્રલોકને, સ્વર્ગલોકને, દેવલોકને પ્રાપ્ત કરે, અને દેવલોકને પ્રાપ્ત કર્યા પછી દેવોને લભ્ય હોય એવા ઉત્તમ ભોગ ભોગવે પણ ખરા. અશ્નંતિ દિવ્યાન દેવ ભોગાન, દેવોને સુલભ એવા ઉત્તમ ભોગ, દિવ્યાન દિવ્ય ભોગ એ ભોગવે. ઉત્તમ કર્મો કર્યા, ઉત્તમ ભોગ ભોગવ્યા, દેવોનું યજન કર્યું, દેવો એના ઉપર કૃપાળુ થયા અને એને પોતાના લોકની અંદર બોલાવી લીધા અને ભોગવે છે, આનંદથી ભોગવે છે. અર્જુન મનુષ્ય વેશે સુરેન્દ્ર લોકમાં ગયો હતો અને એણે પણ ભોગ ભોગવવાની પરિસ્થિતિમાં મૂક્યો હતો, પણ એણે ના પાડી કે મારે આ ભોગ જોઈતા નથી. લોકો પહોંચતા હતા પહેલા ઉત્તમ લોકને. આપણે આપણે પણ એમ કહીએ છીએ કે સ્વર્ગ કે નર્ક એ આ પૃથ્વી ઉપર જ છે. સારા કર્મો કરો, સારા પરિણામો આવે, સારા ફળ મળે અને સારા ભોગ ભોગવો. ખોટા કર્મો કરો, ખોટા ખરાબ લોકને પ્રાપ્ત થાઓ અને કંઈક ખરાબ ભોગવો, અહીંના એ છે એમ પણ આપણે કહીએ છીએ. પણ માનો કે એમ માનીએ કે સ્વર્ગ નામનો કોઈ લોક છે, તો વેદોમાં કહેલા, આમાં વેદોને વચ્ચે લાયા, વેદ તો જ્ઞાનનું પ્રતીક છે, વેદો એ તો મૂળભૂત રીતે જ્ઞાન છે, પણ ત્યાં આવા ઈષ્ટ કામ્ય કર્મોની પણ વાતો હોય, તો એવા કામ્ય કર્મો કરીને સ્વર્ગલોકમાં પહોંચે માણસ, અને સ્વર્ગલોકમાં જઈને ઈષ્ટ ભોગ ભોગવે. પોતાને ગમતા બધા ત્યાં દુઃખ નામની વસ્તુ હોય જ નહીં એમ કહેવાય છે, એમ કહેવાય છે. અને એમ પણ કહેવાય છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, એવા પણ છે. તો સ્વર્ગલોક ની પ્રાપ્તિ થાય એટલે એમ આપણને ક્ષણવાર માટે લાગે કે આપણે દુઃખમાંથી મુક્ત થયા. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, 21મો શ્લોક છે. તે

अवा काम कामा जना कामनी इच्छाओनी कामना करनारा माणसो એટલે સકામ કર્મ કરનારા, સકામ પુણ્ય કર્મો પણ સકામ કામના સાથે, હે ભગવાન તું મને પરીક્ષામાં પાસ કરીશ તો હું નવરાત્રિના ઉપવાસ કરીશ. ઉપવાસનું પુણ્ય કર્મ કરવાની વાત કર્યા પછી પણ એ કર્મ કેમ કરીશ? તો એના માટે આપણી પાસે કોઈ ઈચ્છા, પરીક્ષામાં પાસ કરીશ તો, મને દીકરો થશે તો હું ચાલતો અંબાજી જઈશ, ચાલતા અંબાજી માતાને ત્યાં પહોંચવું એ એક સારું કર્મ છે. પણ સારું કર્મ કરવા પાછળ એષણા છે, કામના છે, એ બધાને કામ કામા. સારું કર્મ કરો, સારું ફળ પણ મળશે, એ ચાલ્યા કરશે, એમાં વાંધો નથી, દુન્યવી છે. દુન્યવીથી ઉપર પણ તમને સ્વર્ગીય લાભ, સ્વર્ગીય ભોગ મળી શકે. કામ કામા, આવા કામનાઓ પૂર્વક ઉત્તમ કર્મ કરનારાઓ પણ તે

0: વિશાળ સ્વર્ગ લોક, વિશાળ એટલે બધી રીતે તમારે જે જોઈએ ત્યાં મળી જાય સુખનું સાધન. ભોગવો સુખ, પણ ત્યાં સરસ મજાનો પેલો ભુક્તવા શબ્દ છે. સંબંધક ભૂતકૃદંત કહેવાય સંસ્કૃતમાં. ભુક્તવા ભોગવી ને ને પછી પછી કંઈક છે. ભુક્તવા ભોગવી ને તો ભોગવી ને એમ કે એટલે પછી આવે એ અગત્યનું આવે પાછું. તો અહીંયા કહે છે કે તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ. આ વિશાળ સ્વર્ગલોકને ભોગવી ને ભોગવો. ક્યાં સુધી ભોગવશો? જ્યાં સુધી તમારી પાસે એ ભોગવવા માટેનો પુણ્યનો જથ્થો છે ત્યાં સુધી. ક્ષીણે પુણ્ય, આ પુણ્યનો જથ્થો ઘટ્યો, આ પુણ્ય ઓછું થયું કે તરત મૃત્યુલોકમ વિશંતિ, ફરી પાછા આવી જાઓ મૃત્યુલોકમાં. મેં પહેલા પણ કહ્યું હતું, ફરી એક વખત કહું છું, બે ત્રણ વખત આવત કહેવાય છે કે આ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ એ સરસ મજાની 5 સ્ટાર 7 સ્ટાર હોટલ જેવી છે. તમે જાઓ સારો એવો જથ્થો લઈને પૈસાનો, જાઓ એ વખતે તમે તમે ત્યાં પગ મૂકો, ત્યાંથી તમને ઝૂકી ઝૂકીને ભરી સલામ બોલે મીઠા વેણ, આવો આવો પધારો પધારો, શું જોઈએ છે? તમારે જે જોઈએ તે તમને અહીંયા મળશે. પણ ક્યાં સુધી મળશે? જ્યાં સુધી તમારા ખિસ્સામાં દોઢિયા પડ્યા છે ત્યાં સુધી. એ પૂરા થઈ ગયા પછી જેણે તમને સલામ ભરીને અંદર પ્રવેશ આપ્યો હતો એ જ વેઇટર તમને પીઠ ઉપર લાત મારીને બહાર ફેંકી દેશે. બળ છે પેલા પુણ્ય ફળનું છે, તમારી પાસે રહેલા પૈસાનું છે એમ અહીંયા પુણ્ય ફળનું છે. પુણ્યનો જથ્થો લઈને ગયા, પુણ્યનો જથ્થો જ્યાં સુધી હતો ત્યાં સુધી તમે ભોગ ભોગવ્યા, અને પુણ્યનો જથ્થો જેવો ખલાસ થઈ ગયો કે ફરી પાછા મૃત્યુલોકમાં ઉતર્યા. તો ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ, પુણ્ય ક્ષીણ થાય એટલે મૃત્યુલોકની અંદર ફરી પાછા પ્રવેશ થઈ જાય. આમ ગતાગતમ, આવવું ને જવું, આવાગમનના ફેરા મટ્યા નહીં. થોડો વખત સ્વર્ગના ભોગ ભોગવ્યા બરોબર છે, પણ ફરી પાછા મૃત્યુલોકમાં આવવાનું તો થયું જ, એટલે ફેરાઓ પૂરા ના થયા. ગતાગતમ, ગતમ આગતમ, ગતાગતમ આવવું ને જવું. આજે ફેરા હતા એ તો ફેરા ચાલુ રહ્યા. કામ કામ, આ કામનાઓ પૂર્વકની જે ક્રિયાઓ કરી તે કેવા હતા? ત્રયી ધર્મમ અનુપ્રપન્ન, આ શ્રૌત ધર્મને જેમણે આશરો લીધો છે એવા. એટલે વેદોમાં ત્રય એટલે ત્રણ વેદ, ઋગ યજુઃ સામ, એની અંદર કરાયેલા જે કામ્ય કર્મો છે એ કામ્ય કર્મો, સકામ કર્મો, ઈચ્છાપૂર્વકના કર્મો, એની કામનાઓ જે લોકોએ રાખી અને કર્મો કર્યા, કર્મો તો ઉત્તમ છે, વેદોક્ત છે, પુરાણોક્ત છે, માટે સારા કર્મો કર્યા એનું સારું ફળ પણ મળ્યું, પણ એ ફળને પોતાને પણ એક અંત છે, પ્રાપ્ત કરવાનું છે એ આ અનંત તત્વને પ્રાપ્ત કરવાનું છે. અને અનંત તત્વને પ્રાપ્ત કરવું છે તો અનાદિ તત્વને પ્રાપ્ત કરવું પડશે, અને અનાદિ અને અનંતના રસ્તે ચાલવું પડશે એવું આપણે અહીંયા 9મા અધ્યાયના 21મા શ્લોકમાં જોયું. હવે પછી આપણે 9મા અધ્યાયના 22મા શ્લોકથી આગળ જવાનું છે, જેમાં આ જે ફેરાઓ છે જન્મ મૃત્યુના, એ ફેરામાંથી મુક્ત થવા માટે પરમાત્મા તત્વનું કેવી રીતે ચિંતન કરવું એની વાત કરવાના છીએ. અત્યારે આપણે એ શરૂ કરીએ, ત્યાં સુધી અલ્પ વિરામ લઈએ. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર કોમ્યુનિટી.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને.

એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 એફએમમાં આજે હું રશ્મિ હાડા અને આજે એવા વ્યક્તિત્વને મળીએ કે જે જીપીએસસીમાં 116 રેન્કમાં સ્થાન મેળવનાર કિંજલ પટેલના અનેરા વ્યક્તિત્વને મળવા માટેનો આજે મોકો મળ્યો છે. તો આવો આજે કિંજલ પટેલ સાથે વાર્તાલાપ કરીએ. ટાકરવાડા ગામની દીકરી અને ટાકરવાડાનું ગૌરવ એટલે કિંજલ પટેલ. હેલો કિંજલ પટેલ. હેલો. સૌથી પહેલા આપની સાથે એ પૂછવા માંગુ છું કે આપણે સૌથી જ્યારે જીપીએસસી ક્લિયર કર્યું તો એ માટેનું આપણને જે કંઈ મોટિવેશન મળ્યું હોય તો એ બાબતે આપ શું કહેવા માગો છો?
1: એકચ્યુઅલી મારું જે 7 સેમિસ્ટરની ટ્રેનિંગ હતી એ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં હતી. એના પછી મતલબ ત્યાં હું જોબ કરતી હતી તો મારે આગળ વિચારવું હતું કે શું આ જ વસ્તુ છે જે મારે મારી લાઈફ ટાઈમ માટે કન્ટિન્યુ કરવું છે કે કોઈ બીજી કોઈ વસ્તુ છે જ્યાં મારું એકચ્યુઅલ વેર માય પેશન લાઈઝ. એટલે પછી એના પછી મેં વિચાર્યું કે જીઆરઈ જીમેટ ફેકલ્ટીની મેં જોબ લઈ લીધી ફોર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ને વર્બલ રીઝનિંગ. અને એના સાથે સાથે હું ઓપ્શન્સ ડિસ્કવર કરવા માંડી, જેમ કે જીઆરઈ આપવી કે એમબીએ કરવું કે એમટેક કરવું. અને એ વખતે 2014 સિવિલ સર્વિસીસની એક્ઝામ વિશે મને જાણવા મળ્યું. ફર્સ્ટ ટાઈમ એ વખતે આવી હતી 2011 પછી. અને એના પછી મેં જોયું કે ના હોય આ સર્વિસ વિશે બધું સર્ચ કર્યું અને દેટ વોઝ ધ મેઇન ઇન્સ્પિરેશન કે પછી મેં વિચાર્યું કે આઈ શુડ કન્ટિન્યુ વિથ ધીસ. અને પછી મેં 2016 સ્પીપા જોઈન કર્યું અને આના વિશે તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી.
0: વેરી ગુડ. કિંજલજી, તમે જ્યારે 11 સાયન્સમાં હતા ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે 11 સાયન્સ અને સાયન્સ ફિલ્ડ એવું હોય છે કે જે લોકોને મેડિકલ તરફ લઈ જતું હોય છે અથવા બીજા કોઈ ફિલ્ડમાં લઈ જતું હોય છે. તો તમારું આ જીપીએસસીનું ફિલ્ડ છે અને એ 11 સાયન્સથી તમારી અંદર વિચાર બીજ મૂકવા માટેનું કઈ રીતનું કે એવું કોણે વિચાર બીજ મૂક્યું કે જેનાથી તમે આ ફિલ્ડ તૈયાર કર્યું?
1: હા, એટલે 11-12 સાયન્સ પછી મેં બી એન્જિનિયરિંગ જ કર્યું હતું અને હું પણ એવું જ વિચારતી હતી કે હું એક એમએનસી કંપનીમાં એઝ અ સર્વિસ કરીશ. બટ જ્યારે હું મારા એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં હતી એટલે મારા મમ્મી મને એક આઈએએસ ઓફિસરને મળાવવા માટે લઈ ગયા હતા. તો ત્યારે તો મને આ સિવિલ સર્વિસ વિશે એકચ્યુઅલી આઈડિયા બી નહોતો અને હું એમને મળવા ગઈ અને મારા મમ્મીએ કીધું કે તું બી આવું કંઈક કર ને, મતલબ યુ શુડ ઓલ્સો યુ નો ડુ સર્વિસ ટુ ધ સોસાયટી. હા, અને તું પણ કરી શકે છે. પહેલાં એવું જોતું કે ના, આઈએએસ લોકો તો ના પહેલેથી બોર્ન આઈએએસ જ હશે કે જે ઓલરેડી આવું કરતા હશે. પણ ત્યારે એક સેકન્ડ માટે ના એક પ્રેરણા મળી હતી કે અચ્છા હું બી આવું કંઈક કરી શકું છું કે મારે બી સોસાયટી માટે આવું કંઈક કરવું જોઈએ. અને પછી 2014 જ્યારે મેં એડવર્ટાઇઝમેન્ટ જોઈ એટલે ના એક કનેક્શન મળ્યું કે હા, આવું બી એક પાસ્ટમાં મેં ક્યારેક વિચારેલું અને મારી મમ્મીએ બી આવું કંઈક સપનું જોયેલું હતું મારા માટે. અને બસ આજે આ સપનું સાકાર કર્યું એટલે બહુ જ ખુશી મળે છે.
0: તમારા સપનાની અંદર પાંખો તો હકીકતમાં તમારા મમ્મીએ જ આપી કહેવાય.
1: હા, એના રૂટ્સ ડેવલપ એમને જ કર્યા હતા.
0: તમે જે આ જીપીએસસી ક્લિયર કર્યું તો એ બાબતે તમે એક દીકરી છો અને તમારા પરિવારમાં પણ તમે એક દીકરી તરીકેનું સ્થાન મેળવ્યું છે. તો સમાજને એવો કોઈ મેસેજ આપો કે દીકરી ધારે કરી શકે અને તમારા ફિલ્ડમાં જે તમે જ્યારે પણ ફ્યુચરમાં પણ આગળ વધવાના છો તો એ માટે તમે શું કહેવા માંગો છો?
1: ફર્સ્ટ ઓફ ઓલ હું એમ કહીશ કે બાળપણથી જ મારા પિતાએ મારા અને મારા ભાઈ વચ્ચે કોઈ દિવસ કોઈ ડિફરન્સ કર્યો નહોતો. તો પહેલેથી જ અને જ્યારે મતલબ ઓલરેડી મને 3 વર્ષ થઈ ગયા હતા 2016 હું કરતી હતી. એકવાર મેં ફેલિયર બી જોયું હતું જીપીએસસી. ઇન્ટરવ્યૂ સુધી ગઈ હતી પણ મારું

0: ક્લિયર નહોતું થયું, અને એ વખતે સોશિયલ પ્રેશર જેમ આપણે કહીએ એમ હોય છે, પણ આપણે જેમ સોસાયટીમાં કહીએ મતલબ મધર ફાધરનો રોલ ત્યાં આવી જાય છે. મારા પિતાએ મને હંમેશા કીધું કે જે પણ તારું ગોલ હોય એને એના સાથે જ બી કમિટેડ ટુ યોર ગોલ, અને હું તારી સાથે હંમેશા ઊભો રહીશ, ગમે તે કન્ડિશન્સ હશે આઈ વિલ બી ધેર ફોર યુ. તો બસ હું સોસાયટીને એ જ કહેવા માંગીશ અને બધી બહેનોને પણ એ જ કહેવા માંગીશ કે યુ હેવ ધ કેપેસિટી, યુ હેવ ધ પોટેન્શિયલ, તો તમે કરી શકો છો. નો સપનું જોવો, એને કમિટેડ રહો અને એના સાકાર કરવામાં બધા જ પ્રયત્ન કરી લો. અને સોસાયટીને પણ એમ જ કહીશ કે નો દીકરીમાં પોટેન્શિયલ છે, વોટ શી પાવર છે, વોટ શી નીડ્સ ઇઝ એમ્પાવરમેન્ટ. તો બસ એને નો તક આપો, એ કરી લેશે, પોતાની જાતે જ બધું જ કરી લેશે.
1: હવે તમે પાલનપુરના અને એમાં પણ ટાકરવાડા ગામના વતની છો, તો તમારા ગામનું તમે ગૌરવ છો, તો તમારા ગામના જે દીકરીઓ હોય છે કે જે ગામડાના હોય છે, હમણાં ઘણી વખતે એવું બને છે કે ગામડાની દીકરીઓને ભણવા માટેની તક પણ નથી મળતી, અથવા મળે છે તો એ ત્યાં સુધી પહોંચી નથી શકતી, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો?
0: હા, એટલે એકચ્યુઅલી હું ગામમાં રહી છું અને મેં ગામમાં જોયું પણ છે કે આપણે સપોઝ દીકરાને ભણવા મોકલવો હોય તો મા બાપ એના પાછળ પૈસા ખર્ચ કરતા એક મિનિટ પણ વિચારતા નથી કે દીકરો છે, કાલ ઉઠીને કમાશે અને ઘરમાં પૈસા લાવશે. પણ જ્યારે દીકરી માટે કોઈ પૈસા ખર્ચતું હોય તો એક મિનિટ માટે વિચારે કે દીકરી છે, પારકા ઘરે જવાની છે, શું એના પાછળ ઇન્વેસ્ટ કરવું જોઈએ? તો ના હોય, આ એક બાબત છે જે સોસાયટલ માઇન્ડસેટ જે ચેન્જ કરવો પડશે. અને જે આપણે ગામમાં દીકરીઓનું કહીએ તો હા, એજ્યુકેશનમાં એમને આગળ વધારવી પડશે, એમનું ઇન્ક્લુઝન બી એક થવું જોઈએ. જેમ કે મારા ગામમાં કંઈ પણ પ્રસંગ હોય તો ના હોય, આપણે જ્યારે બોલાવવામાં આવે તો ભાઈ ગામનો દરેક આદમીને આમંત્રણ છે આવવા માટે, કેમ એવું કોઈ નથી કહેતો કે ભાઈઓ અને બહેનો બધા જ ઇન્ક્લુડેડ છે, તમે આવો અને ગામ માટે આપણે ડિસિઝન લઈશું મોસ્ટલી. તો અને બીજું એક દીકરીને પણ કહીશ કે એને પણ પોતાની જાત પોતાની રીતે ઇન્વોલ્વ થવું પડશે, શી હેઝ ટુ રિયલાઇઝ હર પોટેન્શિયલ, અને એને પણ આગળ વધવું પડશે ને. બધી ટાઈમે સોસાયટી ચાન્સ પણ નહીં આપે, તો શી હેઝ ટુ સ્ટેન્ડ ફોર હર સેલ્ફ. એટલે થોડા એક સ્ટેપ સોસાયટી લે અને દીકરીને પણ એનું પોટેન્શિયલ રિયલાઇઝ કરી, અને જો એ પણ એક સ્ટેપ લેશે તો ઓફકોર્સ આપણે વુમન એમ્પાવરમેન્ટની સાઈડ આગળ વધી જ શકશું.
1: અને આ તમારા જે કેરિયર વેચ છે જીપીએસસીનો, તો એ દ્વારા તમે સમાજ સેવા કરી શકો?
0: મેં એકચ્યુઅલી આ ફિલ્ડ સમાજ સેવા કરવા માટે જ લીધી છે, કારણ કે એક રીઝન જ એ હતું કે હું ટાટાની ટાઉનશીપમાં મોટી થયેલી છું અને ત્યાં મેં ના હોય બધું જ એડમિનિસ્ટ્રેશન કંપની દ્વારા થાય, હેલ્થ ફેસિલિટીઝ હોય કે એજ્યુકેશન હોય. જ્યારે મેં મારા ગામડામાં જોયું કે ના છેવાડાના માણસની નીડ્સ ગવર્મેન્ટ સાચવે છે, એનું હેલ્થ હોય, એના રિલેટેડ એજ્યુકેશન હોય, ગવર્મેન્ટ સ્કૂલ્સ હોય કે આશા વર્કર જેમ કે હોય, આંગણવાડી હોય, તો અહીંયા આ મતલબ ના ધીસ ઇઝ નોટ અ જોબ, ધીસ ઇઝ સર્વિસ. એટલે મારે મારું હું એઝ એન આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં મારી અલોટ થયું છે, તો બધા જ એરિયાઝ પીપલ એમના એમ્પાવરમેન્ટ માટે, એમના ડેવલપમેન્ટ માટે, વુમન ને ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે મારે કામ કરવું છે.
1: એન્જલજી, તમને એક એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે તમે એક દીકરી તરીકેનું વ્યક્તિત્વ ધરાવો છો અને તમારા પરિવારમાં પણ તમે એક ગૌરવ છો, તો આ સાથે પાલનપુર કે જેમાં અત્યારે પાલનપુરના અંદર જે લોકો, જે દીકરીઓ આ રીતે સ્થાન મેળવે છે, તો હું તમને એ કહેવા માંગુ છું કે એક એવો મેસેજ આપો કે જેનાથી અત્યારે જે દીકરીઓ અત્યારના જનરેશન પ્રમાણે જે ચાલી રહ્યું છે, તો એમાં તમારા જેવા જે આગળ વધી રહ્યા છે, તો એ દીકરીઓને એવું કોઈ મેસેજ આપો કે જેનાથી એ એક ફિલ્ડ બનાવી શકે, પોતાનું વ્યક્તિત્વ ધરાવી શકે.
0: હા, તો હું દીકરીઓને એ જ કહીશ કે ના હોય, જે પહેલેથી હું કહું છું કે તમારા અંદર પોટેન્શિયલ છે જ, બસ એને રિયલાઇઝ કરો રાઇટ ટાઈમે, અને સમાજ ગમે તે કે એને એક કમિટેડ રહો એ પોટેન્શિયલને. આજ તમને કહેશે નહીં થઈ શકે, કરી લેશો તો કહેશે કે અમે તો કહેતા જ હતા કે કરશે. એટલે બસ તમે તમારા પોટેન્શિયલને ના હોય અડગ રહો, તમારું જે પણ એકદમ સ્ટ્રોંગ મનોબળ બનાવી અને એ પોટેન્શિયલને રહો. હા, એડવાઇઝ લો, પણ બધાની ના લો, એક્સપર્ટ એડવાઇઝ લો, ધ્યેય નક્કી કરો અને બસ એ જ પાથ ઉપર ચાલ્યા કરો. સ્ટાર્ટિંગમાં નિષ્ફળતા આવશે, પણ જો ના એક માર્ગ પકડી લેશો તો આજે નહીં તો કાલે સક્સેસ મળવાની જ છે. અને સોસાયટીને પણ એમ કહીશ કે નો શી હેઝ ધ પોટેન્શિયલ, બસ એને પાંખો આપી દો, એ ઉડવા માટે તો તૈયાર જ છે.
1: તમને અભ્યાસની સાથે સાથે બીજો શેમાં રસ છે કે જેનાથી તમે પણ તમારું ડેવલપ કરી શકો?
0: એકચ્યુઅલી હું જ્યારે સિવિલ સર્વિસમાં જોડાણી હતી એટલે મને ખબર હતી કે આ પ્રોસેસ જર્ની થોડી લાંબી થવાની છે, એટલે મેં યોગા અને મેડિટેશન, હું ક્રિયા યોગા કરું છું, સૂર્ય ક્રિયા અને

0: મર્દન અને ઈશા યોગા સાથે મેં મતલબ એડવાન્સ મેડિટેશન શીખ્યું છે, શાંભવી મહામુદ્રા ને બધું, તો હું એ રોજ 1.5 કલાક જેટલું પ્રેક્ટિસ કરું છું, જેથી ના હોય એક સ્ટેબિલિટી મળી રહે.
1: અને તમારું જે અભ્યાસ કાળ અને આ બધું ટાકરવાડાથી સિટીમાં થયું છે, ટાકરવાડા ગામમાં નહીં, પણ તમને એક ગામની દીકરી તરીકે ગામમાં આવવાનું, ગામના અંદર જે વાતાવરણ છે એને જોવાનું, પછી ગામમાં કંઈક સુધારો લાવવા માટેનું તમારી અંદર કોઈ એવી ભાવના હોય કે જેનાથી હું મારા ગામ માટે આટલું કરી શકું, તો એવું કંઈ હોય તો પણ કહું.
0: હા, એટલે એકચ્યુઅલી મને છે ને ગામનું જે કલ્ચર છે ને, ટ્રેડિશન્સ ને કલ્ચર, એ મને હંમેશા ન અટ્રેક્ટ કર્યું છે. એક નાની જ વસ્તુ કહું તો, મતલબ મેં એ ગામમાં જોયું છે કે ખાલી આપણે દીકરીની વિદાય પી કરતા હોય તો આખું ગામ એની સાથે જાય છે અને ગીત ગાય છે એની સાથે, કે સાસરિયામાં જઈને એનો આમ કરજો, દીકરી તમે આમ કરજો. તો મતલબ આ જ્યારે મેં કલ્ચર જોયું તો એ મને થયું કે આ વસ્તુ ખાલી અહીંયા જ જોવા મળે, આ વસ્તુ ના આટલા સંસ્કાર એક ગામમાં જ જોવા મળે. તો ઓફકોર્સ ગામની પોઝિટિવ્સ પણ છે અને એના નેગેટિવ્સ પણ છે, પણ નેગેટિવ્સમાં બસ હું એ જ કહીશ કે આપણો સ્ક્રૂડ સેક્સ રેશિયો અત્યારે કે જે આપણે જોઈ રહ્યા છીએ, એ એ એક મોટો પ્રોબ્લેમ છે. આપણે એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા જેટલું છોકરાને આપીએ છીએ, ના આપણે દીકરીને એટલી તકો આપીએ છીએ. તો બસ એ જ છે કે ના એક ઇક્વાલિટી લાવી દઈએ એ જગ્યાએ, એને એની ચોઇસીસ આપીએ, એને એની તક આપીએ. બાકી તો ઓફકોર્સ જે આપણા ગામમાં છે, આપણે વેસ્ટર્નાઇઝેશન સાઈડ જવાની જરૂર જ નથી, આપણે બધું જ છે, બસ એ ના એને થોડું ડેવલપ કરીએ, ધેટ્સ ઇટ.
1: ખરેખર આપને મળીને ખૂબ આનંદ થયો, અને એક કિંજલ પટેલનું વ્યક્તિત્વ આજે જ્યારે રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા તરીકે તમારું જ્યારે સાંભળ્યું, ત્યારે ખરેખર એમ થયું કે આવા વ્યક્તિત્વને સમાજ સુધી પહોંચાડવા જોઈએ અને સમાજ પણ આની પ્રેરણા લે. ધન્યવાદ.
0: મને બોલાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
1: થેન્ક યુ.

0: વ્યસ્ત રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્તે શ્રોતા મિત્રો, આપ જાણો જ છો દીકરી શ્રેણીમાં અમે દર શુક્રવારે પ્રતિભા સંપન્ન માતા બહેન દીકરી સાથેનો વાર્તાલાપ રજૂ કરીએ છીએ. દર શુક્રવારે સાંજે 7 કલાકે અમે તેનું પ્રસારણ કરીએ છીએ અને તેનું પુનઃ પ્રસારણ શનિવાર સવારે 11 વાગે, મંગળવારે સાંજે 7 વાગે અને બુધવારે સવારે 11 વાગે રજૂ કરીએ છીએ. અમે આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ ગમતો હશે. જો તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવે તો અમારો વોટ્સએપ નંબર છે, નોંધી લેશો, 95-12-99-66-88. ફરીવાર બોલું છું, 95-12-99-66-88. તો આપ અમારા વોટ્સએપ નંબર ઉપર આપની લાગણીઓ અવશ્ય મોકલી શકો છો.

0: નમસ્તે શ્રોતા મિત્રો, હવે પછીના એપિસોડમાં આપણી સાથે સંવાદ કરશે કુમારી હિરલ વ્યાસ, કે જેમણે કરાટે ક્ષેત્રમાં ગુજરાતમાં પાલનપુરનું નામ ગુંજતું કર્યું છે. તો આવતા શુક્રવારે મળીશું કુમારી હિરલ વ્યાસ સાથે. આપ સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ડોલર વહુ નવલકથાના અંશોને દર અઠવાડિયે 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથા એ અદ્ભુત રીતે આપ સૌને જીવન પર્યંત જુદા જુદા પ્રસંગોએ અવનવી જીવનની ઘટનાઓમાં સાથ આપશે. શ્રોતા મિત્રો, આજના સમયમાં પણ અને પુરાતન કાળમાં પણ વિશ્વની અંદર સૌથી વધારે દોડતા દેશોમાં આ ભારતીય નાગરિકોને વસવાટ પોતાની આર્થિક પરિસ્થિતિમાંથી પોતાનો વિકાસ સાધવા માટે કરવાની જે મહેચ્છા હોય છે, એ મહેચ્છા પાછળની આ આંધળી દોટ અને એમાં આવતા કૌટુંબિક જીવનના પ્રસંગો આપ સૌને પોતિકા લાગે તેવી વાતો છે. અને એટલે જ આ સમુદાયને

એક સાચું દૃષ્ટાંત મળે આ સમુદાય એટલે કે આપણા પાલનપુરની આસપાસના વિસ્તારની કમ્યુનિટીને પણ એક ઉજાગર થવા માટે સાંસ્કૃતિક ધરોહર સમી આ નવલકથાના અંશોથી કેટલીક યાદો મળી રહે એ જ મારી અપેક્ષા છે. તો આવો આજે પણ આપણે આ વાતને આગળ વધારીશું કે શ્યામ એ ત્યાં પહોંચી ગયો છે અમેરિકા અને હવે એના મનમાં પોતાની ટ્રેનિંગ કાળ પૂરી થાય એ દરમિયાન પોતે હવે ગુમ થવા તરફ વિચાર કરી રહ્યો છે. કારણ એટલું જ છે કે ગુમ થયા બાદ ત્યાં પોતાનો વસવાટ એ કાયમી કરી શકે છે અને આ કાયમી વસવાટ માટેની અમેરિકાની ડોલરની કેલછા એની પાસે શું કરાવે છે અને કેટલી હદ સુધી એ મહેચ્છા ગેલછા કે ઈચ્છા કે પછી વિટંબણા એ પૂરી થાય છે એ આપણે સૌએ માણવાનું છે અને તમારે પણ એ માણવાની ઉતાવળ પણ છે. તો આવો શરૂઆત કરીએ, પરંતુ લઈએ આ નાનકડો વિરામ, ત્યારબાદ ફરી પાછો આવું છું આપને આ વાતનું અનુસંધાન કહેવા. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશુદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી પછી બહાર આવી જતા અને ભારત પાછા પણ ફરતા, ધનવાન કુટુંબની છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોફથી પાછા અમેરિકામાં આવતા, સુખી ને સ્થિર જીવન ગાળતા. કારણ કે તેઓ ડોલર દેશના નાગરિકો હતા. ખરું ને? આવી વિચારધારા એ વખતે પ્રવર્તતી હતી. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથાને. ગ્રીન કાર્ડ મેળવતા 1-2 વર્ષ અચૂક લાગે તેમ હતું. જો કોઈ ગુમ વ્યક્તિ તે દરમિયાન ગ્રીન કાર્ડ મેળવ્યા વિના ભારત પાછો જતો તો ફરીથી અમેરિકામાં પ્રવેશ ન જ કરી શકે તેવો કાયદો હતો. આથી ગુમ થનારાઓને અમેરિકામાં જ રોકાઈને રહેવું પડતું, વહેલા મોડા પેલું સોનેરી ગ્રીન કાર્ડ મેળવવું પડતું. આ બધા વિશે શ્યામ વારંવાર વિચાર કર્યા કરતો અને જેમ જેમ એ વધુ વિચાર કરતો ગયો તેમ તેને લાગ્યું કે તેના માટે ગુમ થવું એ જ સાચો રસ્તો હતો. આ અદ્ભુત દેશમાં જ્યાં ધન અને તકો બેશુમાર મળે છે ત્યાં જ રહેવું તેને હવે પસંદ પડતું હતું. પોતાની માતાને તેણે આ બધું સમજાવતા લખ્યું અને એ પણ જણાવ્યું કે જો તે એકવાર ભારત પાછો ફરશે તો ફરીથી અમેરિકા આવી જ શકશે નહીં, એટલે તે હવે પાછો ત્યારે જ આવશે જ્યારે તેની પાસે ગ્રીન કાર્ડ હશે. આ દરમિયાન કુટુંબના કોઈ પણ સભ્યે તેના વિશેની કોઈ માહિતી કોઈને પણ આપવી નહીં. આ પત્ર નીલાબાને મળ્યો ત્યારે તેઓ ખૂબ જ ઉત્તેજિત થયા. હવે તો મારો દીકરો અમેરિકામાં રહેશે અને મને રૂપિયાની જેમ ડોલરો મોકલશે. વળી $1 એટલે 45 રૂપિયા એ જમાનામાં, અને આજે 85 આસપાસ છે. હું મારા બધા સગાઓને કહી શકીશ કે મારો દીકરો પણ અમેરિકામાં સ્થાયી થયો છે. મૂળ વાત સાથે પરિવાર ઉત્તેજનામાં ખુશી અનુભવતો હતો. પણ શું થશે? ગુમ થવું સહેલું છે, એ કાર્યકાળ, એ સમયકાળ, એમાં શું કરવું, આ બધી વિટંબણાઓનો માણસ વિચાર કરતો નથી અને એમાંથી પસાર ઘણા બધા થયા છે. પણ વાસ્તવમાં શું પરિસ્થિતિ હોય છે એ આપણે માણીશું આ સુધામૂર્તિ લિખિત નવલકથામાં. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી પાછો મળું છું 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામે નેબ્રાસ્કા ઓમાહામાં સ્થિત એક કંપનીની જાહેર ખબર વાંચી. આ ઓમાકા રાજ્યમાં વસ્તીનું પ્રમાણ ખૂબ નીચું હતું અને મોટાભાગની જમીન સુંદર ગોચરોથી છવાયેલી હતી. આ કંપનીએ સફળ ઉમેદવારને ગ્રીન કાર્ડ આપવાની પણ તૈયારી બતાવી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ગુજરાતી સાહિત્યમાં અનુવાદિત નવલકથાઓમાં ઉત્તમ સ્થાન પામેલી અને મૂળ સુધામૂર્તિએ લિખિત આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આમ તો નેબ્રાસ્કા એવી કોઈ જગ્યા નહોતી જે બહુ લોકપ્રિય હોય કે ત્યાં બધા જવા માંગતા હોય. ત્યાં શિયાળામાં હાડ થીજાવી દે તેવું -50 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન થતું, જે ઘણાને ત્યાંથી દૂર જ રાખતું હતું. ત્યાંની નોકરીમાં ઘણો વધુ સારો પગાર મળી શકતો, છતાં લોકો ત્યાં જવા રાજી નહોતા થતા. આ દ્રષ્ટિએ આ નોકરી પણ યોગ્ય હતી અને ગુમ થનાર માટે સંતાવા માટે તે યોગ્ય સ્થળ હતું. તેણે કંપનીનો સંપર્ક સાધ્યો અને ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી ગયો. તેને આ નોકરી મળી ગઈ. કોઈને પણ એક શબ્દ કહ્યા વિના શ્યામે પોતાનો સામાન બાંધ્યો અને ગાડી વેચી નાખી. એ ઘરની બત્તીઓ તેણે ચાલુ રાખી જે તેને રહેવા માટે આપવામાં આવ્યું હતું. પછી તે સીધો અલોપ થઈ ગયો. જ્યારે એકાદ અઠવાડિયા બાદ ફ્લોરિડાના તેના ઉપરીએ તપાસ કરી તો તેને શ્યામ પણ ગુમ થઈ ગયો છે તે સમજાયું. જ્યારે બાપુનગરથી શાસ્ત્રીનગર જતી બસ આવી ત્યારે તેમાં ઘણી ભીડ થઈ ચૂકી હતી અને મીનાક્ષી જરા ગભરાઈ ગઈ. જો આ બસમાં તે ચડી નહીં શકે તો તે કદાચ શાળાએ એક કલાક મોડી જ પહોંચશે અને પછી તેના નામ નીચે એક લાલ લીટો ખેંચવામાં આવશે જે તેના કામના અહેવાલમાં ઉમેરાશે. આમ તો આ નોકરી મીનાક્ષી માટે કાયમી નહોતી અને જો આવું વખતો વખત થયા કરે તો એ નોકરી પણ જતી રહે. વાત હતી શ્યામની કે તે ગુમ થયો અને બીજી તરફ મીનાક્ષીએ અમદાવાદમાં નોકરી મેળવી. હવે આ બંનેના જીવનના ઘટનાક્રમ વિશે મારે તમારી સાથે વાત કરવાની છે, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવીશ. મારી સાથે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ તો નોકરી કાયમી નહોતી, પણ એ પણ જતી રહે તો? મીનાક્ષીની નોકરી માટે આ સવાલ અગત્યનો હતો. ખૂબ કોણીઓ મારીને, લોકોને આગળ પાછળ ખસેડીને છેવટે મીનાક્ષી બસમાં ચડી ગઈ. એક વિજેતાના અભિમાન સાથે તેણીએ પાસેના સ્ટીલના હાથા પર હાથ ગોઠવ્યો. બસના કંડક્ટરે તેને પૂછ્યું, ક્યાં જવું છે? શાસ્ત્રીનગર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં આ નવલકથા જેનું નામ છે ડોલર વહુ, તેના અંશોને આરજી એઆરના સ્વરમાં. તેણે પોતાની પર્સ એને ખોલી અને એમાં એક 100ની નોટ મળી, જે તેને ગઈકાલે જ ટ્યુશનની ફી તરીકે મળી હતી. ફરીથી તેણે પર્સની અંદર હાથ નાખીને ફોંફોસીને જોયું, પણ કોઈ જાતનું પરચુરણ તેને ન મળ્યું. કંડક્ટરે કહ્યું, મારી પાસે તો 5 રૂપિયા પણ પરચુરણ નથી. 100ની તો વાત જ ન કરશો? લે, ભલે, જવા દો, તમારા પતિ તમારી ટિકિટના પૈસા આપશે. બુઢા કંડક્ટરે તેના લગ્ન 1 પૈસાને ખર્ચ વિના કરી આપ્યા. મીનાક્ષી ઝડપથી પાછળ ફરી અને જોયું તો એક ઊંચો જુવાન ત્યાં ઊભો હતો. તેણે સ્મિત આપ્યું અને કંડક્ટરને પરચુરણ પકડાવતા કહ્યું, શાસ્ત્રીનગર 2 ટિકિટ આપો. જોયું ને? કંડક્ટરે હસતા હસતા કહ્યું, તેના વર પાસે તો છૂટા પૈસા હતા, છતાં મને 100 રૂપિયાની નોટ બતાવીને તે મને તંગ કરતા હતા. આ વળી વર કોણ હતો? તેણે શા માટે ટિકિટના પૈસા આપવા જોઈએ? તેણે ગુસ્સાથી કહ્યું, એ મિસ્ટર સાંભળો, જેવા આપણે શાસ્ત્રીનગર પહોંચીશું હું

ને તમારા પૈસા આપી દઈશ. મીનાક્ષીએ બહુ કરડાકીથી પણ કડક મનથી જવાબ આપ્યો. અજાણતા પણ પોળ કોઈ વ્યક્તિ તમારા માટે પૈસા ખર્ચે એ તમને પણ ન જ ગમે ને? મને તો ન જ ગમે. આ એક સાહજિક ભાવ છે. અને પછી શું થયું એ વાતને માણવી છે તો વિરામ બાદ મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર.

કઈ વાંધો નહીં, પેલો યુવાન બોલ્યો, ચાલશે, તમારે માટે કઈ વાંધો નહીં હોય, પણ મારે કોઈ પાસેથી મફતિયા મુસાફરી કરવાનો સહેજે ઈરાદો નથી, સમજ્યા? તેણીએ કરડાકીથી કહ્યું. બસ શાસ્ત્રીનગર આવી પહોંચી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત ગુજરાતીમાં સુધા મહેતાએ અનુવાદિત કરેલી નવલકથા ડોલર વહુના અંશોને. તે બસમાંથી ઉતરી અને અહીંથી જ્યાં તે કામ કરતી હતી એ શાળાએ તો ચાલીને પહોંચાય તેવું હતું. દરરોજ આવી રીતે બાપુનગરમાં પોતાની માસીને ત્યાંથી અહીંની મુસાફરી કરતી હતી. વલસાડના તે સુંદર દિવસો ક્યાં જતા રહ્યા, કેવળ તેની યાદ જ હવે એક જાદુઈ દીવાની જેમ ઝળહળ્યા કરતી હતી. ભીમા કાકાનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થઈ ગયું, પરિવાર વેર વિખેર થઈ ગયો અને વલસાડના ઘરમાં સીતાબા અને મીનાક્ષી બે જ રહ્યા. પછી એવું નક્કી થયું કે સીતાબાએ હવે પોતાના સંતાનો સાથે રહેવું. કોઈ પણ સગું મીનાક્ષીના નિર્વાહ માટે તૈયાર ન થયું અને આમ તો એની ઉંમર હવે લગ્ન માટેની થઈ ચૂકી હતી, પરંતુ લગ્ન માટે જોઈતું ધન એકઠું થઈ શક્યું ન હતું. તેથી કોઈ સગા વહાલું આ વધારાનો બોજ ઉઠાવવા રાજી ન થયું. અચાનક જ મીનાક્ષી ફરી એકવાર અણગમતી અને અનાથ થઈ ગઈ.

તેને ખબર ન પડી કે ક્યાં જવું અને કોઈ તેની કાળજી કરે તેવું પણ ન રહ્યું. સદભાગ્ય ઇન્દુ માસી અને તેમના પતિ રમણલાલે ઉદાર દિલે તેમને ટેકો જાહેર કર્યો અને ઇન્દુ માસીએ સૂચન કર્યું, અમદાવાદ મોટું શહેર છે, થોડાક જ સમયમાં તને કોઈ નોકરી પણ મળી જશે. એકવાર નોકરી મળી જાય પછી તારું લગ્ન નક્કી કરવામાં પણ સરળતા પડશે. તારું વલસાડનું ઘર વેચી નાખીશું તો લગ્નનો ખર્ચ પણ નીકળી જશે.

અવાજ આવી હતી. અને હવે પછીનો ઘટનાક્રમ વિરામ બાદ હું કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી અતિ દુઃખી થઈ ગઈ. તેણે કહ્યું, માસી, ઘર વેચવાની તો વાત જ ન કરશો. પ્લીઝ, મારી માને નાનાજી તરફથી આ ઘર ભેટ મળ્યું હતું, તમે જાણો છો, અને મને આ બગીચો અતિશય પ્રિય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. મીનુ બેટા, આ એક લાગણીશીલતા છે, ભાવુકતા જ છે. માસી આશ્વાસન આપતા બોલ્યા, તને કોઈ એવો જો રાજકુમાર ન મળે જે કોઈ જાતના દહેજ વિના તને પરણવા તૈયાર થાય તો ઘર વેચ્યા વિના છૂટકો છે? મીનાક્ષી બગીચાના ખૂણે ખૂણાથી પરિચિત હતી. દરેક સુગંધ અને લતાકુંજથી માહિતગાર હતી. તે સઘળા તેના સ્વજનો જ હતા જાણે. પણ માસી સાચું જ કહેતા હતા. બધા છોડવા અને વૃક્ષો પંપાળીને રડતી આંખે મીનાક્ષીએ તેની વિદાય લીધી. ભારે હૈયે તેણે અમદાવાદની ટ્રેન પકડી. હવે તેની પાસે બીએડની પણ ડિગ્રી હતી, છતાં નોકરી કંઈ એકાએક તો ન જ મળે. તેથી તેણે ઘરે જ ટ્યુશનો લેવાનું શરૂ કર્યું. પછી તેને છેક દૂરના શાસ્ત્રીનગરમાં આવેલી એક શાળામાં નોકરી મળી. યુવાન પણ તેની પાછળ જ બસમાંથી ઉતર્યો અને તે તેની તરફ ફરી. ઓહ શ્રીમાન, બે મિનિટ થોભો, હું થોડું પરચુરણ લઈ આવું. મારું નામ ગિરીશ છે, તે બોલ્યો. હું પેલે ઠેકાણે કેનેરા બેંકમાં કામ કરું છું, ક્લર્ક છું. હા, પણ તમે સહેજ ઊભા રહો, હું 100ના છુટ્ટા લઈ આવું. ગિરીશને ખાતરી હતી કે 100 રૂપિયાની નોટનું પરચુરણ આ સમયે તેને નહીં મળે. પણ તેને જોવું હતું કે આ સ્વમાની છોકરી હવે શું કરે છે. વાત પણ કેટલી સાચી અને સ્પષ્ટ હતી. બંને વ્યક્તિને એ વાતનો અણસાર હતો કે સ્વમાન ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. પછી શું થયું? વિરામ બાદ કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ખાતરી હતી કે 100 રૂપિયાનું કોઈ પરચુરણ તો નહીં જ આપે, પણ જોઈએ કે છોકરી શું કરે છે. તે સાચો પડ્યો. થોડા જ વખતમાં મીનાક્ષી પાછી ફરી અને કહ્યું, તમે કહ્યું ને કે બેંકમાં કામ કરો છો, ખરું? તો આ નોટ તમે રાખો, હું પછી આવીને તમારી પાસેથી બાકીના પૈસા લઈ જઈશ. ગિરીશ અચંબામાં પડ્યો. તમારું નામ શું છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સમુદાયિક રેડિયો સ્ટેશન પર સમુદાયના સમાજના પ્રતિબિંબનો પડઘો પાડતી નવલકથા ડોલર વહુ, જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ અને જેને લખી છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા ઇન્ફોસિસના પ્રણેતાએ, અને હું આરજે એઆર આપ સૌને સંભળાવી રહ્યો છું. મારું નામ મીનાક્ષી દેસાઈ. પેલી ત્યાંની શાળામાં

શિક્ષક છું અને હવે મારે જવું જોઈએ, આમ પણ હું બહુ મોડી થઈ ગઈ છું. તેણે ગિરીશને નોટ પકડાવી શિષ્ટાચારથી બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને ઝડપથી ચાલી ગઈ. એને જતા જોઈને ગિરીશ હસી પડ્યો. શાળાએ પહોંચી પછી મીનાક્ષીને વિચાર આવ્યો કે જો આ પોતાને ગિરીશ કહેતો આદમી તેને છેતરી જશે તો? એક આખા મહિનાની મહેનત તેણે મેળવેલી કમાણી તરીકે એ 100 રૂપિયાની નોટ હતી અને પોતે કઈ રીતે આટલી આવેશમાં આવી ગઈ? પણ હવે તો શું થઈ શકે? કંઈ નહીં, ભૂલ તો થઈ જ ગઈ, હવે તેનું પરિણામ જ ભોગવવું રહ્યું, બીજું શું? સાંજે તે જરા ઉદ્વિગ્ન ચિત્તે બેંક તરફ જવા લાગી અને તેને પેલા માણસના નામની પણ ખાતરી નહોતી. ગિરીશ કહ્યું હતું કે રમેશ, પણ ગિરીશ સામે જ હતો, બેંકની બહાર તેની વાટ જોતો ઊભો હતો. બહુ નરમાશથી તેણે કહ્યું, જો તમે ન આવ્યા હોત તો હું જ શાળાએ આવવાનો હતો અને તમને પૈસા પાછા આપી જાત. મજાની વાત છે. અને આ વાતના પછી સંબંધોનું આગળ વધવું નિશ્ચિત હતું. શું થયું માણીશું આપણે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સંબંધો તો આમ મહેકતા રહે છે અને શરૂઆત પણ આવી જ રીતે થતી હોય છે કે અણધાર્યા અને વિગ્રહ પછી થતા આ સંબંધો કેટલા અનુગ્રાહી હોય, કેટલા પાક્કા હોય એની મારે તમને સમજાવવાની કોઈ જરૂર નથી. ઝઘડો નાની કર્કશ વાત ને કંઈક ટોઇન્ટિંગથી શરૂ થયેલો જીવનનો એ પ્રસંગ હંમેશા યાદગાર રહે છે અથવા યાદગાર સંબંધોને આપે છે. શ્રોતા મિત્રો, તો આ શ્યામ જ્યાં અમેરિકામાં ગુમ થઈ અને પોતાના જીવનને ક્યાંક શોધી રહ્યો છે, અને બીજી તરફ મીનાક્ષી એ શ્યામની યાદો અને પોતાની વલસાડની યાદો છોડીને અમદાવાદમાં સેટલ થાય છે અને ત્યાં પ્રયત્ન કરી રહી છે પોતાના જીવનને આગળ વધારવા, અને ત્યાં કોઈ આવું પાત્ર મળે છે. હવે આ ગડબડ ક્યાં પહોંચશે એ તમને માણવાની આતુરતા પણ છે, પરંતુ એ માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે આ સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશો આરજી યારના સ્વરમાં કેવા લાગે છે મને મોકલી આપવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર, આ માટે 95-12-99-66-88 પર તમારે સંદેશા મોકલવાના છે, વોટ્સએપ ઉપર લખીને અથવા તો વોઇસ મેસેજીસ રેકોર્ડ કરીને. તમે આ સિવાય અમારા ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ કે ઈમેલનો ઉપયોગ કરીને પણ અમને સંદેશા મોકલી શકો. આ માટે રેડિયો પાલનપુર @gmail.com અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર રેડિયો પાલનપુર લખશો એટલે અમારી લિંક તમને સર્ચ ઓપ્શનમાં મળી રહેશે. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ, અને અમારી મોબાઈલ એપ્લિકેશન એપલ ફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર અને એન્ડ્રોઇડ ફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરો. તમે વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી અમને સાંભળી પણ શકશો, અને બીજા જે મિત્રો તમારા સ્નેહીઓ છે ત્યાં સુધી આ વાતને, આ રેડિયોને, આ સમુદાયિક રેડિયોને, તમારા અવાજને પહોંચાડવા ઈચ્છતા હોવ તો મોકલી પણ શકશો. ફરી મળીશું. તમારા પ્રતિભાવ અમૂલ્ય છે, મોકલી આપો. અલવિદા દોસ્તો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ખેતરોમાં ઘઉં ચણાનો પાલો. આપણે સાંભળી રહ્યા છીએ માનવીની ભવાઈ. સ્વાગત છે તમારું આજના એપિસોડમાં. વાત કરી રહ્યા છીએ પન્નાલાલ પટેલ દ્વારા માનવીની ભવાઈની, કે જેમાં પન્નાલાલ પટેલ એમના મુખ્ય પાત્ર કાળુના જીવનની અંદર એવી અસમંજસ લાવે છે અને કાળુ આ અસમંજસમાંથી કેવી રીતે પોતાના ભાવને પાર ઉતારે છે એ જાણવાનું છે. લોકોએ તલ વાટી અને ખંખેરી લીધા ને ચાર ચારે લૂંટ માળે ચઢાવી વીરુ ઉતર્યો. મૂકીને બાણે ઠાકોરના ઘોડા હણહણ્યા. ઠાકોરના ભાયા દીપુભા ઘેર ઘેર ફરી વળ્યા. હેડોભા, અમારી હવે સંભાળ કરો, પરોણે ઘર પૂછે છે. 60 વર્ષના એ દુબળા પાતળા કાંઠાવાળા ઠાકોર એ કાબર ચિત્રા વાળવાળી ભરેલ દાઢીને કાન તરફ ઊંચે ચડાવતા અને મૂછોને વળ દેતા, ઊંડી ઉતરી ગયેલી મોતી જેવી ચમકતી આંખોને નચાવતા ગામ લોકોથી હસ્યા વગર ના રહેવાતું. નવા જુવાનિયાઓને ઓળખી રહ્યા હતા. આ કોણ બા? ઓહો, મારા વાલાભાઈનો મોટિયાર કાળિયો. ઓહો શંકર, આ તારો મોટિયાર કે નાનિયાર? ત્યારે તો તું અમારી ભણીએ ચડ્યો લાગે છે. 25 વર્ષે બે બૈરા તો 50 વર્ષે તો મારી પેઠે ચાર જ થવાના. એટલે આવ, આપણે બે સમદુખી સુખ દુઃખની વાતો કરીએ. એક બૈરીવાળા આ કાળિયા સરખાને શી ખબર પડે? એ તો રામવાળ વાગ્યા એ જ જાણે. જે ત્યાંથી વળી ઘોડાના ઘાસ માટે ચમારને બોલાવવા જતા દીપુભાને વાતમાં લપેટી લીધા.

રાજદીપુબા ચમારને જોડતા નકર એ બિચારો તમારી રીસ એ બૈરા ઉપર ઉતરશે, ને બૈરું છોકરા વાળી હશે તો છોકરા ઉપર, ને વગર છોકરા વાળી હશે તો બોલ જો કાળુ, વગર છોકરા વાળી કના ઉપર રીસ ઉતારે વારું? કાળુ શું જવાબ આપે? પણ ઠાકોરના આગ્રહને વશ થઈને કેવું પડ્યું, આદમી ઉપર બાપજી, ના ના તું કાચો છે, ઘણો કાચો, કેટલા છોકરા છે તારે? એકે નથી શંકર, તો પછી બૈરું કોક ભલું? રામ બોલી ઉઠ્યો, નામે તે કામે ભલી છે બાપજી, બાકી બોલવા ચાલવામાં તો, ને હસી રહ્યો, સમજી ગયો પટલાણીઓ મારાથી કંઈ અજાણ નથી, પણ હા જો હું તને કહું ત્યારે નછરવું બૈરું પોતાના ઉપર જ રીસ ઉતારે, ધણીથી રૂસરાણ લઈને ખુદ જુદો ખાટલો ઢાળે, અને એમ આ ચમચમાતી ટાઢમાં પણ આદમીને ટાઢમાં, લોકોને કાળુનો સવાલ ન ગમે, હાજી હા જ કરવું પડ્યું, એક બે જણાએ તો કહ્યું પણ ખરું, તલકચંદ કારભારી આવ્યા હોત તો શીખવાડત કે મોટા લોકો સામે કેમ વાત કરવી, તો હજી કાચો છે મોટિયાર, આદમીઓ તો બિચારો થાક્યો પાક્યો હોય ને સુખી થયો તો બૈરું તો, કાળુએ વળી વિરોધ થયો, અમારા તો બૈરાએ બાપજી, ઠાકોર ખુશ થઈ ઉઠ્યા અને આ વાત ઘણી આગળ

વાત બધાને ગળે ઉતરી. વાત તો સાચી, ને આમ તડકા મારતા અને અમલ કોસંબા ઘૂંટાવતા, હથેળી પર હથેળી પી જતા ને ગામ લોકોને હાથમાં લઈ પીવરાવતા, ઠીક ગણતા ઘરનું નોતરું ઝીલતા ને કંસાર ચૂરમાં જમતા, છેલ્લે દિવસે ગામનો એ 50 ઘરનો વજે લઈને કોઈના 5 મણ દાણા તો કોઈના 10 મણ એમ 250 મણ દાણા જ પહોંચાડી દેવાનું કહી દીધેલું. 3-4 ને આવતે વરસ આવજો, કાંઈ છોકરા મારી નખાય છે એમ કહી ચોપાડમાં 2 આંકડા પાડી બિસ્તરા બાંધ્યા. પેલી પંખાળી ઘોડી પર મખમલના દળી જીન મંડાયા, તંગ ભીડાયા ને લગામો ચડી. જાંપા સુધી વળાવવા આવેલ ગામ કોઈ સ્વજનને વિદાય આપતું હોય ને તેમ ઠાકોરના રસાલાને વિદાય આપી. સૌના રામ રામ ઝીલતા ઠાકોરે પખાળીને એડી મારી. થાળીમાં મગ નાચે એમ નાચતી ઘોડી ગામ લોકોને જોઈ રહી. અરે કાળું સરખાય, શું તારું પાણી છે ઘોડી? ભીંત સામે મારી મેલી હોય તો ભીંત વીંધીને આર પાર નીકળી જાય એમ કહેતા ગામ તરફ વળે. ઠાકોરની પખાળી ઘોડી છૂટીને લેણદારોના પોઠી તથા ઘોડા આવી બંધાયા, નામા થવા માંડ્યા. 3-4 વર્ષના વ્યવહાર લખાયા, વંચાયા અને આંકડા મુકાયા. જમા પાસામાં ઘીના માલપા કાળું કહેતો હતો તેમ ખરા ખોટા રામ જાણે, ને પ્રાંત કળશી બંધ અનાજ મંડાયા, પાકેલા અને પાકવાના કોઈના ઘરેણા મંડાયા તો કોઈના ખાતે ખરીદાયા, ને એ ઘેર ઘેર લાડુના જમણ જમી ગામને પોઠીએ ધાન ઘી ભરી પંથે પડ્યા. આ તરફ ગેડી દડાની રમત રમાતી અને ઉત્તરાયણ પણ આવી ગઈ, સાથે સાથે શિશિરમાં ડોલતા એ મોલના લીલુડા લુગડાએ લેતી ગઈ. વસંતે પીળા પાનેતર પાથર્યા ને એ ફાગણી વાયરા ફટકારી દીધા. એક તરફ પાકેલા મોલ ઉપર દાતરડા પડ્યા તો બીજી બાજુ હોળીના ઢોલ ધમક્યા. લોકોએ 2-4 દિવસ માટે દાતરડા હાલરા અને પડતા મૂક્યા. સ્ત્રીઓએ છાણ માટીના ફાગ ઉડાડ્યા અને પુરુષોએ દાંડિયા લઈ ઘેર માંડી. ડુંગરીએ ડુંગરીએ ગામે ગામ ઢોલ ધંધાણ્યા. હોળીની એ જાળો વીજળાઈ અને એ પેલા ગાંડા તૂર બનેલા ઘેરૈયાઓની ઘઉં ચણાના ખડા લેવાયા અને તીડની જેમ ઉતરી ગયેલા આસપાસના એ ગાળાના બ્રાહ્મણો વિધવાઓ 2-4 ખડા

અને પાક પ્રમાણે સુખડીઓ ભરી આપી. વાણિયાઓને ચોપડે મંકાઈ ચૂક્યા હતા અને એમના કોઠારે પહોંચ્યા હતા. વધારાના કોઠીઓમાં રખેડાયા હતા. કાળુ કુદર સરખા પોણા ભાગના ગામે તો વગર રખેડે જ નાખ્યા હતા. ખાવ તોય ને રખેડી મેલો તોય

અને લાંબા દિવસો શરૂ થયા. એવી લાંબી ઠંડે કલેજે મુસાફરી ખેડતી સાધુ બાવાઓની જમાત ગામે ગામ તંબુ તાણતી ને ઊંટ હાથી સાથે પડાવ નાખતી. લોકોને હાથે સો સાથે ઇધર દેગા ઉધર મિલેગા, પૂર્ણે પાપ ઠેલાય માટે. અને એમ કાળી રોટી ને દૂધપાક જમતી ગઈ ને આશીર્વાદ સાથે કપાળે રાખ જોડતી ગઈ. એક પછી એક નીકળી કાશી મથુરા અને વડોદરાના પંથે. કોઈને કોઈ ગામ લગ્નની શરણાઈઓ વાગી. રણછોડ મુખી સરખા પૈસાદાર ગણાતા ઘરની સ્ત્રીઓએ મંજૂસમાં તરેડિયા ટૂંપિયા અને નવા લુગડા કાઢ્યા. કોઈ પહેરી ઓઢીને ફૂલ્યા તો કોઈ આંખે મેશ આંજીને ગાણા ગાઈને ભાન ભૂલ્યા. એમ લગ્નના એ ત્રણ દિવસ જુવાન જીવતીઓએ જાણે જોવનાઈના ગાંડી ભાંગ પીધી. ડોસાઓએ અફીણના વાટકા ગોળ્યા ને ચોથે દિવસે ઘંટી પર ફાળ્યું નાંગતા કાળુએ કહ્યું, વિવાહ ઉઠ્યો ને થાંભલે મોડ. પણ ત્યાં તો પરમા ડોસાના બારમાને લગ્નનું સાટું ભાગ્યું. ચોખડે ચોખડે નોતરા મોકલાયા. 500 વર્ષના મોત ઉપર લગ્નના ગીત ગવાયા. ને એ બે દિવસ માટે. ત્રીજી સવારે તો 80-80 મણના 8 કુલ્લા ખાલી કરી પેલું 3,500 માનવી પરમા ડોસાનું કારજ ઉકેલવા આવેલા શેઠે કહ્યું, પટેલભાઈ 20 મન ઘી ઉડાડીને પૂંછડે હાથ લૂંચતા લૂંચતા હેડતા થયા. ઉનાળો રવ રવ થવા લાગ્યો. વૈશાખી વંટોળ ઉપડે. છૂટા છવાયા આણા પીણા થયા ને કોઈ ગામ બારોટની કુકરીઓને આવીને ચડી. ખમ્મા બાપ ખમ્મા રંગ તે માત પિતાને. આવો બાપ લાવો બાપા લાવો દીકરાની નામ લખાઈ આપો. તમે તો જાડી પછેડી વાળા. કચ્છના રણમાં જવું ને ભીડ પડે પાણી બાંધી લઉં એવો સાડલો લાવો. કાળ દુકાળ પડે ને ચાર આંચળે ચાર છોકરા જીવે. આખો દન બજાક બજાક કરે એવી પૂરી પટાસ ભેંસ લાવો. મારા ગામમાં જતા છોકરા રડા રોડ કરી મળે, ભાગો ભાઈ ભાગો હાથીનું બચ્ચું આવ્યું એમ એવી ભેંસ આપો. ને આમ બારૂટ પણ લાકડા પ્રમાણે પાડતા પાડતા ચાલતા થયા વતન તરફ. બારોટી ઘોડિયાના ઘૂઘરા પૂરા શમ્યા નહીં ત્યાં તો સંભળાઈ ભવાયા નહીં.

ગામે ગોપી સંદર સદરોજે સરલે અજણસા ઓળ તો વળી રણકદીવી રાખેંગાર પણ ખેલવા ઉતર્યા. આ લોકોને પેલા રંગલો ને રંગલી જ ગમ્યા. અચકળ કરતા અને આંખો ઉલાળતા રંગલીના રૂસણા તો વળી પેલા માજ મતારના મનામણા શોક્યોના સાલ ને તકરાર તો રંગલાના પર સ્ત્રીને નાદે ચડી જવા. રામા જેવાએ તો કહ્યું

રંગલો બચી કરે તો પણ હોઠ આપણા ભીના થાય, તો પણ હોઠ આપણા જ ભીના થાય. ને પેલા બૈરાના ગામ ત્યાં જઈને કોઈ આવી રંગલીને બદલે ગાલે જમલિયા નથી ઉઠ્યા. ભવાયાના નાયક બોલો અંબે માતકી જાય એવો પડઘો પડી રહેતા ઉમેર્યું, હવે લાડવાનું કોણ કે? અને એમ ગામે ગામ લાડુ જમતા પહેલે ખોળે પુત્ર જન્મ્યાની વાસણ કુસણમાં ભેટ લેતા, નવી વહુવારો પાસેથી સાડલા પડાવતા, ને આમ જતી વખતે પડેલા મૂકેલા ગામડા ઉજવતા ઉજવતા વળતી થયેલી ભૂંગળોનો નાદ એ વતન તરફ વાગી રહ્યા. ગામો ગામ આ થઈ રહ્યું હતું. કોઈ ગામમાં વળી ઉપલી ઉતાવળના પડઘા પાડતા સાચા મોજ ભૂતાવળ મોતી છડા દેવ, તો વળી બળિયાદેવને નામે ફોળા અજ્ઞાન લોકો પખાજ તથા કાસિન જોડાને તાને રમી રમીને લોકો ખાડા પાડ્યા. કોઈએ બંગડી બલોયા નંદ્યા તો કોઈને કેડિયા પાડ્યા, ને પણ પોતાની ઈચ્છા પ્રમાણે નારિયળ તો વળી બકરું

આવે તો પછી દુરી ને નટ એ દોર્યા ચડ્યા વગર કેમ રહે? આ સિવાય મુરલી વગાડતા, નાગ ડોલાવતા, મદારી તો ભવિષ્ય ભાગતા રંગા સ્વામી નીકળી પડ્યા. ઉપરાંત તલવાર, ભાલા, ભલોડા વગેરે બનાવતા લુહારિયા ને ઘેર ઘેર માંગતા પેલા લાંબે લેકે બોલતા પેલી વાળી વાદન એ કઈ કમ ના હતા. છેલ્લે આવ્યા વૈશાખના વંટોળ, જૂના પુરાણા ઝાડવા ઉખેડતા, કોઈના ઝાડના ડાળા તોડી પાડતા, કોઈના ઘરના છાપરા ઉડાડતા, માથે ચડાવેલ ઘાસ પીંધતા અને વાડોના ગોટાળા ઉડાડી દેતા, ને એ પણ પાનખરના પાંદડાને ગગને ચડાવતા, ને ધરતીના મૂળના વાદળા રચાવતા, અંબાળતા અને ગોટી બળા લેતા, સુરતના તેજને ઝાંખા કરતા કરતા ઉગમણે આપલે આથમી ગયા. અષાઢ આવતો હતો. દેવા વણઝારાના દીકરા રત્નાની વણઝારે માળવા તરફ મોં કર્યું. અરે અરે, કઈ વણઝારને હાંકતો ને છાપાની જેમ નવી નવી ખબરો આપતો. ગોરો મી નજરે ભાળ્યો ને રેલવે માં જાતે બેઠો, પાંચ આનાની ટિકટ કરાવી પછી ગાઉ શોખ કરી આવ્યો. પૂછનારને અનેક સવાલ હતા. હે રત્નાભાઈ, ગોરો દરિયા પારથી આવે છે કે શું? મનખે જેવું મનખું કે પેલી મઢમ કે ગાડી? વળી આ તો બળે જબરું.

દારૂ કરતાએ રત્નાવણ ઝરાના શ્રોતાજનોને તલ્લીનતા વધારે કેસ ચડાવતી હતી. લડાવી લડાવીને વાત કરે, ગોરો તો ભાઈ છત્રી કળાનો જાણકાર, દેવતાઈ લોક જેવું એનું રૂપ,

જેણું જેણું હેડે ને કાલું કાલું બોલે, કંકુના પગલા પડે ને બોલે બોલે ફૂર્યા કરે. કાળું તો કહી નાખ્યું, તે મઢમના દર્શન કરવા મળ્યા, એમાં તો અવતાર તરી ગયો રત્નાભાઈ. પણ બીજું વાક્ય પૂછીને તો કાળુએ રત્નાના ગુમાન ગાળી જ નાખ્યા. ગોરાના રૂપ ગૌરવ કોડીના કરી આપ્યા. હે રત્નાભાઈ, કે છે આ ગોરા ભાગળે જઈને હાથ પાણી નથી લેતા, તે વાત સાચી? રત્નાને કબૂલ કરવું પડ્યું. મારો વેપારી ભાઈ કહેતો તો ભાઈ વાત તો સાચી, અને આખું એ ગામ થૂ થૂ કરવા લાગ્યું. લે બોલો ગોબરાનું નામ, આપણે તો ગાડીની વાત કરો ને. શું વાત કરું ભાઈ, માતેલા પાડા સરખું એન્જિન, એક દોડે એક દોડે. જાણે બાવજીની પંખાળી ઘોડી ઉપડી, રામો બોલ્યો. વણઝારો હસ્યો, અરે તારા બાવજીની ઘોડી, એથી આ પાંખડીએ નહીં, પારેવડું એ પાછળ રહી જાય ને પેટનું તો પાણીએ ન હલે. રવાળે ચાલે, કાળું બોલી ઉઠ્યું. વણઝારો મૂંઝાયો, તમને મારે શું સમજાવું? આ ખાસલાની ઈસો પેઠે લોઢાના પાટા પાથરેલા અને એની ઉપર ગાડી ગોઠવેલી, ચકફરી પર ચકડી પરે એમ પૈડા પરે ને પાણીના રેલાની જેમ છૂક છૂક કરતી આંખ મીચતા જ પાંચ ગાંવ દૂર જતી ગાડી જોવા મળે. ને આ ગોરા અને ગાડીની ગેબી વાતો કરતા રત્ના વણઝારાની વણઝાર પણ માળવાઓને લાંબો પંથ ટૂંકો કરે.

આજે માથા ઉપર વાદળોની વણઝાર શરૂ થઈ. રત્ના વણઝારાના પડાવમાંથી પાછા ફરતા રામાએ તો કાળું કોદર વગેરે રત્ના વણઝારાની બાળદમાં તો મીઠું લુગડા અને નારિયેળ ભળ્યા છે, પણ આપણી આભલાની બાળદમાં તો નક્ર મોતી છલકાય ને તે સાચા, કોદરે ઉમેર્યું. ક્ષણભર પછી બોલ્યો, આખી દુનિયા આપણી આગળ હાથ ધરતી આવે ને આપણે તો ફક્ત આ મેઘરાજા પાસે માંગીએ, એના એક ઓછી આળા છીએ. કેનારે કહ્યું છે, કણબી પાછળ કરોડ અને એમાં કંઈ ખોટું નથી, શંકરતા બોલી ઉઠ્યા. ને તોય કણબી દુખી ત્યારે ભગવાનને ઘેર ન્યાય કે અન્યાય, અવતર્યા ત્યાંથી બસ કૂટ રે કૂટ, એકે પાનું સુખનું નહીં, ન ખાધું ન પીધું ન બેરે. કાળોની વચ્ચે રામો બોલ્યો, અરે ગાંડા, આપણે તો પરથમીના પાલનહાર કહેવાઈએ. આપણા ટેકે ગોર કહેતા તા નહોતું સાંભળ્યું કે જેમ મા બાપ છોરાની ચિંતા એમ ખેડૂતને દુનિયાની. કાળુને હસવું આવ્યું, પાલનહાર તો એમ કઈ નહીં, પરથમીના કોઠી છીએ. અને શંકરદા કોદર હવે વગેરે આગળ પૂછ્યું, મારું કહેવું શું ખોટું છે લે ભાઈ? કોઠીના પીઠ પર ઘણા ઘી ગોળ ને ઘઉં ભર્યા હોય ને તોય મુએ તો ચાર જ ને, આપણું એવું જ છે. કાળુની વાત શીરાના કોળિયાની જેમ સૌને ગળે ઉતરી, વાત તો સાચી લે ભાઈ, ઘણા ઘઉં પકવી કોના બાપના, આપણા તો કપાળમાં કોદરા ને મકાઈ છે.

પોતાનો વિરોધ ભૂલી બેઠો. ને આ ભેંસો દોઈએ એ કોના માટે? આપણી પણ કુલ્લા તો વાણિયાના જ ને. મકાળુ બોલી ઉઠ્યો, એમ તો છે રામા, ગોળ ઘણો એ ગળ્યો, પણ એમાં ઢીંચણો ને શું. પૂઠી છીએ આપણે, પરથમીના પૂઠી છીએ. ને કાળુ ને મન તો પૃથ્વીનો જ નહીં પોતાના જીવતરનો પૂઠી હતો.

શા માટે તે જીવે છે એને નહોતું સમજાતું, અને છતાંય જીવે જતો હતો. વૈશાખના વંટો સમયાના સમયાને જેઠના તડકા તપવા માંડ્યા. વાંસ દિવસ ચડતા ચડતા તો ધરતીમાંથી વરાળો ઉઠી. બપોર તો કોઈને દેન નહીં કે ઘરની બહાર નીકળે. ગરમીના દિવસોને આળસુ ગણવામાં આવે, પણ અહીં જેઠ તો આળસનું નામ નિશાન ન હતું. કોઈને ત્યાં ખાતર નંખાતું હતું, કોઈને ત્યાં થાપડા ચડાતા હતા, કોઈ ઘરની પીતે સાઠીઓ ભરતું હતું, તો કોઈ બળતણ લાવવામાં પડ્યું હતું. અરે, સંકરતા જેવા સુખી માનવીએ માણસને એ સેટા બાંધ્યા હોય એમ હાથમાં ચકરડી ફરતી હતી. ભલી જેવી એકલી બાઈ તો દિવસભર ઉંચકેલા ખાતરના ટોપલા ઓછા હોય તે મોડી રાતે ઘરકામથી પરવાર્યા પછી ચોમાસું ખર્ચી માટે ચોખા કાઢવા સાંભેલું સંભાળતી, મધરાત સુધી દીબક દીબક કર્યા કરતું, તો કોઈને ત્યાં મરચા તો હળદર દણાતા. કાળું એકલો જ બે ઘરનું કામકાજ પોતાના અને સાસરિયા ખાતર એ થાપણા ચડાવતા, કોઈને સુંઢેલ ચડાવી તો કોઈને હણાયા ખેંચી લાવે. દસ જ દિવસમાં પોતાના કામમાંથી પરવારી અગિયારમા દિવસે ને બપોરે રોટલા ખાઈ તલવાર સંભાળી. હું ત્યારે ભાથીડે જઈ આવું, ભલીને કહ્યું. અને એમ કહો છો ત્યારે હું તો જાણું કે ભાગ્યો લેવા નીકળ્યા છો, ભલીના અવાજ કરતા એ સિલક અને આંખો વધારે આકરી હતી. ભાગ્યા માટે જ જઉં છું તો, પણ એ લોકો સમાચાર મોકલે છે ને, ભલીથી ના રહેવાયું અને કહી જ નાખ્યું. એ લોક કર્યા વગર એમ જ કોને કે પેલી ખૂમતાળીએ જ. છેલ્લા કેટલા વખતથી કાળું સમજી ગયો હતો કે પોતે સાસરીમાં જાય છે એ ભલીને નથી ગમતું, અને આ જ કારણ ભલીએ ખુદ સંભળાવ્યું. તે તમ તમારે એને જોયા વગર તો વાણા નથી આવતા, એટલે આ દર પંદર દણે તારે ન જવો દેવો હોય તો ના કે, પણ આમ ખોટું વિચાર્યા વગર ન બોલ. આ લે મેલી તલવાર, કહેતા કાળું એ પાણીયારી તલવાર એ મૂકી દીધી. બાજુની ઘંટી પર ફાળિયા નાખતા કહ્યું, એક તો તારા પિયરનું નભાવું અને ઉપરથી પાછું પાળ માનવા તો એક બાજુ રહ્યો અને એમાંય મેણા મારો. ઠીક ભાઈ આય બબડતો કાળું એ બાર શાખની બાજુમાં મૂકેલો હોકો લઈ ચૂલો આગળ ફરવા બેઠો. વાત એ સાચી છે, બે વર્ષનું ખાતર ખેતરે જાય તો પચી મણના દાણા વધારે પાકી જાય ને, ને છોરાએ કુદરત સાથે મકાઈ ચડી જાય બાપડા. હોકો ફરી બહાર બારણાની બાજુવાળી ઓટલી પર જઈ બેઠો. આજ કેવું પહેલેથી કેવું તને, મારું લોહી કંઈ એવા લાડ ન કરતું હતું કે હું આખું વરસ આ બહેરી મજૂરી કરું. ભલીએ કાળુને આટલું લાંબુ બોલવા દીધો અને એ પણ પહેલી વાર. ભલી સમજી ગઈ છે કે કાળુ એને પિયર શા માટે જાય છે, એ કોની માટે જાય છે. એક સ્ત્રીથી બધું જોવાય, પરંતુ પોતાનો પતિ એ બીજા માટે જાય એ કેમ ન જોવાય. ભલી પણ એ સાચી છે, અને કાળુ એના મનને નથી મનાવી શકતો. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં.

0: प्राप्त है, जिसने विश्व के सब धर्मों और राष्ट्रों के शरणार्थियों को शरण दी है। इस धरती पर समय समय पर अत्याचार होते रहे हैं, भिन्न भिन्न धर्मों के लोग पीड़ित किए गए हैं। धर्म का अर्थ है अशांति और द्वेष को पूरी तरह दूर करना। हमारा कर्तव्य है कि अपने धर्म की श्रेष्ठता सिद्ध करते हुए दूसरे धर्मों को नीचा न कहें। सभी धर्म एक समान है, सभी धर्मों का आदर करना हमारा कर्तव्य है।
1: स्वामी विवेकानंद का ये भाषण सुनकर लोग मंत्रमुग्ध हो गए और तालियों की गड़गड़ाहट से भवन गूंज उठा। उनके विचारों की सभी ने प्रशंसा की। इसके बाद पश्चिमी देशों में स्वामी जी के भाषणों का तांता लग गया। उनकी ख्याति दूर दूर तक फैल गई। उनके भाषणों की चर्चा सारे विश्व में होने लगी। उन्होंने सुसंस्कृत भारत की जो छवि विश्व के सामने प्रस्तुत की, उससे भारतवासियों के मस्तक गर्व से उठ गए। और जब वे विदेश से भारत लौटे तो भारत की जनता ने उनका भावभीना स्वागत किया। स्वामी विवेकानंद को भारतीय होने का गर्व था। वे चाहते थे कि उनके देशवासी भी ऐसे ही हों, देश के लिए जिएं, देश के लिए मरें। स्वामी जी में देशभक्ति की भावना कूट कूट कर भरी थी। उनका सारा प्रेम भारत के प्रति था और भारत की सेवा में ही उन्होंने अपने प्राण त्याग दिए। आज भी उनके विचार उन्हें अमर बनाए हुए हैं।
2: अभी आप सुन रहे थे कार्यक्रम स्वामी विवेकानंद। इस कार्यक्रम के बाद हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को
3: उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
2: जगबंधु,
3: चेतना और मंजू कुमारी जी के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए।
2: नमस्कार।
4: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
5: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
6: વર્ધમાન નામના નગરમાં દંતિલ નામે શ્રેષ્ઠી રહેતો હતો। દંતિલ નગરશીઠ હતો। એક દિવસ દંતિલને ત્યાં શુભ પ્રસંગ હતો। એ દિવસે તેણે રાજાને તેમજ નગરના અગ્રણીઓને ભોજન માટે આમંત્ર્યા હતા। રાજાની સાથે આવેલ માણસોમાં મહેલની સફાઈનું કામ કરનાર ગૌરમ પણ હતો। તે પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વગર અગ્રણી શ્રેષ્ઠીના આસન પર બેસી ગયો। એ જોઈ ગુસ્સે થયેલા દંતિલે તેની બોચી પકડીને ત્યાંથી કાઢી મૂક્યો। અપમાનિત થયેલા ગૌરમભે આ અપમાનનો બદલો લેવાનો નિર્ણય કર્યો। ગૌરમભે આ માટે એક યુક્તિ શોધી કાઢી। એકવાર રાજા અર્ધનિંદ્રામાં હતો ત્યારે ગૌરમ રાજાની શૈયા પાસે સાફસૂફી કરતા બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, આ બિચારા સરળ હૃદયના રાજા ચારિત્રહીન દંતિલનું કપટ જાણતા નથી। રાજાને લાગ્યું કે ગૌરમ અકારણ ન બબડે। દંતિલ ચારિત્રહીન અને કપટી હોવાની રાજાને પણ શંકા ગઈ। તેણે દંતિલને મહેલમાં આવવાની જ મનાઈ કરી દીધી। દંતિલ વિચક્ષણ હતો। રાજાના આવા વર્તન પાછળ ગૌરમનો જ હાથ હોવાની તેને ખાતરી થઈ। તેણે ગૌરમને બોલાવ્યો અને તેનો સારી રીતે સત્કાર કર્યો। તે દિવસે કરેલા અપમાન માટે દિલગીરી દર્શાવી ગૌરમ ખુશ થયો। બીજે દિવસે રાજા શયનખંડમાં સૂતો હતો ત્યારે ગૌરમ ફરીથી બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, અમારા રાજાજી તો જાડે ફરતા ફરતા ચીબડા ખાય છે। રાજાએ આ વખતે ગૌરમને બબડતો સાંભળ્યો। હવે રાજાને ખાતરી થઈ કે આ મૂરખને ગમે તેમ બબડાવવાની ટેવ છે, મેં વળી ક્યાં ચીબડા ખાધા છે। તે દિવસે

0: દંતિલ વિશે બબડતો હતો એ પણ ખોટું જ હશે. મેં અકારણ દંતિલનો તિરસ્કાર કર્યો. બીજા દિવસે રાજાએ દંતિલને મનભેર દરબારમાં બોલાવ્યો અને તેનો સત્કાર કર્યો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો

0: પાલનપુર પર આપણી સભામાં બાળ સભામાં
1: એક કૂવો હતો. એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને ધરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જાઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ઘડપણમાં બેઠા બેઠા પીઠ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરિતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરિતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.

એક મોટું નગર હતું, તેમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપબુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ

0: તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક કીચડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતાં ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મ બુદ્ધિ બોલ્યો, ભાઈ જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા, પેલા ખીચડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મ બુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મ બુદ્ધિ બોલ્યો, મૂર્ખ મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મ બુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મ બુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મ બુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મ બુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ ઉપર લટકાવી દીધો. ધર્મ બુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને

0: આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.
1: સજા

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વિશેષ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઇશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઇશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઇશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા ફરમાઇશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઇશ કરતા છે શ્રદ્ધા. શ્રદ્ધાએ આપણને કહ્યું છે કે તે શ્રદ્ધા કપૂરના બહુ મોટા ફેન છે અને

દરેક મૂવીઝની અંદર તમને થોડો તો વરસાદનો એક માહોલ જોવા મળી જ જાય. શ્રદ્ધા કહે છે કે એટલા માટે જ એ વરસાદનો માહોલ છે એટલે શ્રદ્ધા કપૂરના ફેમસ સોંગ છમ છમની ફરમાઈશ કરે છે. વાત કરીએ છમ છમ સોંગની તો એ બાગી મૂવીની અંદર આવેલું હતું, જેની અંદર શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા અને આ સોંગ ગાવામાં આવેલું છે મૃણાલ ઠાકોર અને મીત બ્રોસના અવાજમાં. તો ચાલો સાંભળીએ શ્રદ્ધાની ફરમાઈશ.

કરતા છે જિનલ. જિનલે આપણને ગુજરાતી સોંગની ફરમાઈશ કરી છે. જિનલે આપણને ફરમાઈશ કરી છે સાયબો મારો ગુલાબનો છોડ. આ સોંગ એક બહુ ફેમસ ગુજરાતી સોંગ છે કે જેની અંદર ગુલાબની જેમ પોતાના સાયબાને વર્ણવવામાં આવેલું છે. અને એના એક એક શબ્દો અત્યારે બી તમે સાંભળો તો તમને એમ થાય કે પ્રેમનું એક અદ્ભુત નિરૂપણ એ ગુજરાતના શબ્દોની અંદર જ્યારે કરવામાં આવે ને ત્યારે તમને એને સાંભળવાની અને સમજવાની અને તેમને તમે દિલથી ફીલ કરી શકો. તો ચાલો સાંભળીએ જિનલની આ ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પ્રીતમ. પ્રીતમ આપણને ફરમાઈશ કરે છે, યે મોસમ કી બારિશ. જો કે વરસાદનો માહોલ આવી ગયો છે એટલે આપણને વરસાદને અનુલક્ષીને ફરમાઈશ ઘણી બધી જોવા મળશે આ વખતે. અને આજે યે મોસમ કી બારિશ એ હાફ ગર્લફ્રેન્ડ મૂવીની અંદર આવેલું હતું. હાફ ગર્લફ્રેન્ડ મૂવી તો અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર એની મુખ્ય ભૂમિકામાં હતા અને આ ગીત ગાવામાં આવેલું છે સાશા અને એસ કિંગના અવાજમાં. તો ચાલો સાંભળીએ પ્રીતમની ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે પૃથ્વી. પૃથ્વી આપણને ફરમાઈશ કરી છે એક અજનબી હસી ના સે, બહુ ફેમસ સોંગ છે. આર્યુ અજનબી મૂવીની અંદર આવેલું હતું આ સોંગ, અને કિશોર કુમારના અવાજમાં ગાવામાં આવેલું છે. કિશોર કુમારના અવાજમાં ગાવામાં આવેલું સોંગ હોય અને ફેમસ ના હોય એવું બને જ નહીં. કિશોરદાનો અવાજ અત્યારે બી આપણને એટલો જ સોલફુલ અને એટલો જ હાર્ટ ટચિંગ લાગે છે. અને પૃથ્વી કહે છે કે કિશોર કુમારના બધા સોંગ એમને અત્યારે બી એટલા જ ગમે છે, અને તે રોજ કિશોર કુમારનું એકાદું તો સોંગ સાંભળી જ લે છે, જેથી એમનું મૂડ ફ્રેશ થઈ જાય છે. પૃથ્વી, અમે બધા તમારી વાતથી સાચે રિલેટ કરીએ છીએ, કારણ કે 90s અને એના જે સોંગ હતા એને તમે અત્યારે બી સાંભળો ત્યારે તમારા મૂડને એક અલગ જ મજા આવી જાય. તો ચાલો સાંભળીએ પૃથ્વીની પર.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચિકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગિકમ દ્વારા રજૂ થયું વાંચિકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચિકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગિકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો આ એપિસોડ પડી પટોળે ભાત વાંચિકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તાણો લઈ અને તૂણી લ્યો પડદા આપણના, જેથી અખંડ અખિયાં માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયાં માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: અને કસુંબીના વાર્તાલાપ ચાલતો હોય છે ને તે સમયે તેના બાપા શામજી ભાઈ હિરજી સાથે પ્રવેશ કરે છે ઘરમાં. બંને હાથ ધોઈને જમવા બેસતાની સાથે શામજીને બોલી પડે છે,
3: અલે આ ગોણો જ ગાસો, પછી રોટલાય ખવડાવશો હે?
4: આ બેહો બેહો, આ જુઓ રોટલે રોટલે કસુંબી ભાત ઉપસાવે છે ને કહે છે કે પટોળાની ભાત પાડું છું.
5: ઓય લે આ બાપા, જુઓ જુઓ ચોકે ચોકી મોરલાની ભાત દેખાય છે. હા જુઓ જુઓ, રોટલામાં પટોળાની ભાત પાડે છે કસુંબી. તો
3: જો સીક કા સીક, આવી ભાત પાડવાનું કહેતો તો તને, પણ તું ના સમજો ને. આ છોડી, આ છોડી બે ગળી ડોકાણી ને એમાં તો રોટલે ભાત પાડે છે.
5: પણ બાપા, રોટલે ભાત પાડવી ને પટોળે બેમાં ફેર ખરો કે નહીં?

0: ને વાળો લઈને ભાત મુજબ રંગવા પડે. હા
1: એ જ તો ખૂબી છે પટોળામાં, એક દોરો રંગવામાં ભૂલ આવે અને આખે આખું પટોળું બગડી જાય.
2: તે બાપા એવી ખબર કેવી રીતે પડે કે આમ ભાત પાડવા આવો દોરો રંગવો પડે?
0: ગણિત હોય બેટા, ગણિત, પાક્કું ગણિત. આ પટોળા ગૂંથવામાં કળા ખરી, પણ કળા પાછળ દોરે દોરવાનું ગણિત છે. દોરાવાર આગુએ નહીં ને દોરાવાર પાછુએ નહીં, તાણાને ને વાણાને પાત મુજબ બરાબર રંગવા પડે બેટા.
1: અને પાટણના સાળવી જેવું ગણિત કોઈનું એ નહીં. નહીં બાપા,
0: ખાલા એ તો આપણા લોહીમાં હોય.
2: તે બાપા હું એ પાટણની સાળવી તો ખરી જ ને?
0: ખરી જ ને દીકરી, તું એ મારી પહેલા ખોળાની દીકરી છો.
3: ને કસુંબી પાસે પડેલું ચપ્પુ લઈ પોતાના હાથ ઉપર લસરકો મારીને લોહી કાઢીને શામજીને બતાવતા બોલે છે,
2: તે જુઓ ને બાપા, મારા લોહીમાં ગણિત છે કે નહીં? પટોળાની ભાત ગણવાનું ગણિત જુઓ ને.
3: આમ અચાનક લોહીની ધાર કસુંબીના હાથમાંથી વહેતી જોઈ બધા જ સ્તબ્ધ થઈ જાય છે. જમવાનું અધૂરું છોડીને ઊભા થઈ જાય છે અને પિતા શામળ ગળગળા સાદે બોલી ઉઠે છે,
0: અરે અરે કસુંબી, આ શું કર્યું તે?
4: હાય, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. લાવો લાવો, કોઈ ગાબાજરીઓ લાવો, હું એ ઓંગળી જ કાપી નાખી દે.
3: કસુંબીનો ભાઈ હીરજી દોડતો ઘરના ઓરડામાં જઈ ગાબાજરીઓ લઈ આવે છે.
0: આ શું કર્યું તે? હે, આમ આંગળા કપાતા હશે. તું એ બધું પડતું મૂકીને જા, કંઈ કપડું લઈ આવ. આ છોડીને તો કંઈ ભાન જ નથી.
2: ભાન છે બાપા, જો દુખતું નથી, ખાલી મને એટલું કહો, મારું લોહી ને આ ભૈલાનું લોહી જુદું છે?
0: અરે એ તો એક જ હાય ગાડી, પણ એ જોવા માટે આમ આંગળા કાપવાના હોય મૂર્ખી?
2: તો બાપા મને શાળ કેમ નથી ચલાવવા દેતા?
4: અરે ના ચલાવવા દેવાય, એવો રિવાજ છે, બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે, પરંપરા છે આપણી. લાવ આંગળી, બીજું કપડું તો ના ચડ્યું, તે આ જૂના પટોળાની સિંદડી લાવી છું.
2: રેવા દે માં, પટોળાની શિંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી ભાત બદલાઈ જશે, અભડાઈ જશે માં, રેવા દે.

0: खिचड़ी पटोले भात कसुंबी रंग न छोड़े, अरे फाटे तन तरड़ाए कसुंबी जंग न छोड़े।
1: कसुंबी नो रंग जाम्यो छे, एने पटोळुं शीखवानो रंग लाग्यो छे, परंपराओ सामे कसुंबी नो जंग जाम्यो छे। राणकी वावती पाणी भरी लावता, घी वटेती घी खरीदी लावता, बहेनपणियो साथे सातताळी खेलता, નોરતાની રાતે ગરબે ગુમતા, કસુંબી તો જાણે શાળના તાણા અને વાણા ખેંચે છે, નવી નવી ભાત ઉપસાવે છે, જોબનમાં પ્રવેશતી નવયૌવનાને સાજણના શમણા આવે, પણ કસુંબીને કસુંબીને નવયૌવનના સાજણના શમણા નથી આવતા। તે માત્ર દિવસ રાત એકલા પટોળાના સપના એને સતાવે છે। એક વખત રાણકી વાવ આગળ પાણી ભરવા કસ્તુરી કસુંબી અને બીજી સહેલડીઓ ભેગી થઈ હોય છે, ને મજાક મશ્કરી કરતા કરતા હસતા હસતા પાણી ભરી રહી હોય છે।
2: કસુંબી, અલે સાંભળ્યું છે તમારા તલોજમાં તમાકુના વેપારીઓ રહે છે?
3: હવે એમના શાકડીની વાત પૂછો તો બુન્ને કાંક સમજાય, તમાકુના વેપારીને ઘસીને ગુમડે ઝોપડવાનો?
2: રૂડી,
3: સાચું કહું?
2: મને તો બડ્યું પટોળાના સપના આવે છે, પટોળાના શમણા કે પછી પાનેતરના સપના?
3: અલી, શાળવીઓમાં તો પાનેતરમાંય પટોળા જ મોકલે છે।
2: એમ નહીં, પટોળાના તાણાવાણા ગૂંથાતા હોય, ને પોપટ, મેના, સૂરજ, ચંદ્ર, ઘોડા, ફૂલવેલની ભાત પડતી હોય ને, એવા સપના। હા હા, એ તો તાણે તું ને વાણો પેલો તલોદવાળો। ના કસ્તુરી, તાણાને વાણાની ભાત તો સમજાઈ ગઈ છે, એ એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે।
3: તો હવે
2: હવે ખાલી એકવાર શાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ।
3: શાળ પર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું કામ છે।
2: તો કસુંબીના દાંત પણ વજ્જરના બનેલા છે, વજ્જરના। લોખંડના ચણા હશે ને તોય ભાંગીનો એ ભૂક્કો કરી નાખીશ, ચાળ ના મળે તો કઈ નહીં। આ વરેડા જો ને, આ રહ્યા તાણા।
3: અરે, રંગેલા વરેડા?
2: હા, એ તાણા ને આ વાણા, જો ખેંચું છું જોજે। અરે, આ તો મોરલાની ભાત,
3: વરેડાનું પટોળું। બોલ કસ્તુરી, હવે બાપા એક વખત શાળ ઉપર બેસવા દે એટલી વાત છે। પણ કસ્તુરી, અમે તો સાંભળ્યું છે કે તારું આણું થવાનું છે।
2: ખાસ તો આ ફાગણની પૂનમનું મુહૂર્ત નીકળ્યું છે,
3: ને પેલા તલોદવાળા આવીને તને લઈ જવાના છે।

0: रंग कसुंबी अंग कसुंबी जो बनना पर सिखवानू प्रण लई बैठेली जंग कसुंबी जो जगना जगत मा जोगणी कोई बीजी नहीं जागती थोणती धरा ने जागती 64 जोगणियो मानी एक એટલે હા કઈ જાણવાની જીત લઈ બેઠેલી શોભના ખુદ એ નથી જોતી રાત નથી જોતી દિવસ નથી જોતી જુએ છે તો કેવળ સાળ ભાત અને પટોળું
1: કેવળ સાળ ભાત અને પટોળું એક વખતે અડધી રાત્રિનો સમય થયો હતો અને શ્યામજી અને હીરજી પિતા પુત્ર સાળ ગૂંથીને થાક્યા હોય છે દીવો ધીમો ધીમો સળગતો હોય છે અને શ્યામજી હીરજીને કહે છે
2: આપણે
0: માણસ છીએ આપણી કઈ મર્યાદા હોય કે નહીં હે જો આ હાથ ગૂંજવા માંડ્યા છે ને આ તુએ કેવાનો જોકે ચડ્યો છે હા
2: બાપા હવે બે બોરનું જ કામ છે આજે આ પાછું પૂરું નહીં થાય તો કાલે સવારે 9 પટોળું ચડાવાશે
0: ને આમાં જો ભૂલ કરીશું તો હે આખું પટોળું ફરીથી બનાવવું પડશે સમજણ પડે છે ભાઈ મારી તો તાકાત નથી આ હું તો જાઉં છું તારે
2: ભલે બાપા ત્યારે તમે જાઓ હું સાળ ચાલુ રાખું સવારે રાણીનો માણસ આવશે તો વળી ફજેતી થશે વેળાસર પટોળું તો આપવું જ પડે રાજના માણસને શી ખબર પડે કે આમાં કેટલી મગજમારી છે એમને તો બસ દંડો ખખડાવો છે મારું આ શાળ ચલાવી હવે સહેલી તો નથી
1: આંટા આવી રહ્યા છે
2: બાપા હાચું જ કહેતા હતા કે હવારે થશે રાજના માણસને જવાબ આપવો સારો પણ આ પટોળું બગડે તો રાણીએ બગડે રહેવા દો હિરજી હવે છાના માના સુઈ જાઓ થાકમાં કામ કરવા જતા આબરૂએ બગડે પટોળું એ બગડે અને સમયનો સત્યાનાશ જાય નફામાં

0: રોકા આવવાના કારણે વીરજી એક બે વખત શાળ પર પડી પણ જાય છે અને એટલે જ થાકી હારીને એ સુવા માટે ઊભો થઈ જાય છે. દીવો સંકેલે છે પણ તેટલામાં તો કસુંબી પાછળથી ઓરડામાં પ્રવેશી જાય છે. વીરજી ઓરડાની બહાર નીકળી જાય છે અને કસુંબી ચકમકથી દીવા કરીને શાળને અડે છે. રોમાંચિત થઈને શાળ પર બેસીને ખુશ થાય છે.
1: હવે હૈયાને ટાઢક લાગે છે. આ તાળા ને આ વાણા.
0: ધીમો ધીમો કસુંબીનો ગણગણવાનો અવાજ અને શાળનો અવાજ ઓરડાની બહાર આવતો હોય છે.
2: અલે શાળ કોણે ચાલુ કરી? વરમ પેસી ગયો લાગે છે. આખો દાડો શાળ ચલવી ચલવી ને ખોપડીમાં એકલા શાળના જ અવાજો આવ્યા કરે.

પટોળું ગૂંથી નાખે છે. સવારે વહેલી પરોળે મોગી વાસિંદુ વાળી રહી હોય છે.

0: કૈદી શામળના આંગણે આવીને એક હોકારો દેતા પૂછે છે,
1: શામજી સાળવી અહી જ રહે છે કે?
2: કોણ?
1: રાણીબાએ મોકલ્યો છે, પેલું પટોળું તૈયાર થઈ ગયું.
2: એ સાંભળો છો, આ રાજમાંથી આવ્યું છે કોક.
3: એ આવો આવો ભાઈ, ઘડીક બેસો.
1: બેસવા નથી આવ્યો સાળવી, પેલું પટોળું આવ તૈયાર લે, પટોળું લેવા આવ્યો છું.
3: હા હા, પણ ઘડીક બેસો તો ખરા ભાઈ.
1: રાણીબા ઉતાવળમાં છે ને ચોખ્ખે ચોખ્ખું કહેવડાવ્યું છે કે પટોળું તૈયાર ના હોય તો સાળવીને દરબારમાં લઈ જવાના.
3: અરે પણ રાણીબાને કહેવાનું હતું કે પટોળું એકાદ દિવસ,
1: એક દિવસે નહીં, હવે તો એક ઘડીએ ચલાવવાના નથી. છાનો માનો પટોળું આપ, નહીં તો હેડ સીધો મારા હાથે દરબારમાં.
0: ને શામજી ને ખેંચતા સૈનિકને જોઈ ઓરડામાંથી દોડતો દોડતો તેનો પુત્ર રામજી આવી જાય છે.
4: અરે ભાઈ, અમે કારીગર માણસ, અમારી તો મૂંઝવણ સમજો જરા.
1: અમે તો ચિઠ્ઠીના ચાકર, તમને લઈ ના જાઉં તો મારી નોકરી જાય. ચાલ પટોળું લાવ.
4: અરે પણ હજુ તો અમે
1: એ બધું તું રાણી સામે બગજે. હેડ અત્યારે હેડ.
2: અરે અરે, અત્યારે સવારના પોરમાં લઈ જાઉં છો, કંઈક તો દયા કરો.
1: એ બધું અમને ખબર ના હોય, રાણીનો હુકમ થયો છે. કામ નહોતું થઈ શકતું તો રૂપિયા હાથમાં નહોતા ઝાલવા, સોના મોરની પોટલી ઝાલતા વિચાર કરવો પડે.

0: પટોળા ગૂંથવા એવા સહેલા નથી ભાઈ.
1: અરે બાવડામાં જોર નહોતું તો હામી છાતીએ હા કહેતા 70 વાર વિચારવું પડે. રાણીબા છોડવાના નથી. એ તો ચોખ્ખું કહેતા હતા કે વચન આલવામાં જૂઠા માણસ આ નગરમાં ના જોઈએ. ને રાજા તો વળી એમ કહેતા હતા કે નગરમાં શું કામ, આ જગતમાં આવા જૂઠાઓ ભારરૂપ છે.
2: હે, એટલે
1: ધરતીનો ભાર ઓછો કરવા રાજા ગમે તે કરે, ગમે તે.
2: હાય હાય, આવું તે કઈ હોતું હશે?
1: હા, રાજા રીજે તો રાંકને ઊંચી મેળીએ બેહાડી દે, ને ખીજે ને તો ભીખ માંગવીએ ભારે પડી જાય. રાણીના પાટોળા બનાવવાના હતા, વચન આપતા પહેલા વિચારી લેવું જોઈતું હતું.
2: માફ કરો, પણ એ થોડોક સમય તો
1: એ બધા વેવલાવાળા રાજાજી જોડે કરજો. હેડલે સાળવી ઝટ કર, ને ના આવું હોય તો ના કહી દે એટલે હું જાઉં.
0: ના ના, એવું ના હોય ભાઈ. રાણી ભાઈ તેડાવ્યા હોય ને અમે ના આવીએ.
1: રાણીએ તને નથી તેડાવ્યો, પેલું પટોળું મંગાવ્યું છે. તું તો ચાલ, પણ સાથે પેલું પટોળું લઈ લે, સમજ્યો?
0: હે, પણ પટોળું અધૂરું શાળમાંથી છોડીએ તો પછી ગુંથી ના શકાય.
1: તો
0: પટોળું તો શાળમાં જ રહેવા દેવું પડે.
1: અને રાણી માએ મંગાવેલા પટોળાનું શું?
2: બીજું કોક સારું પટોળું લઈ જાવ ને.
1: મૂરખ સમજો છો નપાવટો, ભળતા પટોળા પકડાવીને સમજાવવા નીકળ્યા છો. અરે પટોળું ગમે તેટલું ગુંધાળું હોય મારે જોઈએ, સમજ્યા? લાવ લાવ, ક્યાં છે ચાવી?
0: ભાઈ માની જાવ તો હારું, આ અમારી આબરૂ બચે.
1: હઠ ભૂંડા, હવે કગરવા બેઠો છે, હવે તો જીવ બચે કે નહીં એનો વિચાર કર. લાવ લાવ, ક્યાં છે પટોળું?
0: શાળમાં.
1: ને શાળ ક્યાં છે?
2: આ બાજુ ઓરડામાં.
1: તાળા મારીને રાખ્યા છે, ખોલ ખોલ ઝટ, હવે કાઢીને આ પટોળું.
0: ભાઈ એમ કરશો તો અમારી છ છ મહિનાની મહેનત માથે પડશે. બે બોરનું કામ હજી બાકી છે.

તૈયાર છે ને?

0: કદી ખીલતી કોઈ કળી લાજ રાખે, સૂરજ આત્મે ચાંદ પણ ચાતરે, ત્યાં તો કદી કોઈ ઝીણી તારલી લાજ રાખે. ને પાટણ શહેરને માટે ટમટમતી ઝીણી તારલીએ એક દિવસ ભારે મન પાટણથી વિદાય લીધી. દીકરી અને ગાય દોરે ત્યાં જાય એમ તલોદના કોઈ સાળવીને ત્યાં શામજીએ પોતાની દીકરી કસુંબીને વળાવી હતી. પણ એ કસુંબીનો વિદાયનો પ્રસંગ પણ અવિસ્મરણીય હતો.
1: એ આવો આવો વેવાણ,
2: તમે જરાય ચિંતા ના કરશો મોંઘી બેન, તમારી દીકરી એ અમારી દીકરી જ છે.
3: હા, પણ કારજાના કટકાને પારકે ઘેર મોકલવો એ ખૂબ કઠણ કારજાવાળાનું કામ છે.
4: હોય આવે,
5: ઢીલા પડશો નહીં વેવાઈ, સાળવી છો તમે.
3: હા, એ વાત તો જાણે સાચી. લ્યો લ્યો આ મીઠું મોઢું કરો.
1: માં જો મારી મહેંદી ઉપર કેવી સુંદર ભાત પડે છે, નહીં આવી ભાત પટોળે પાડજો ને. ગાંડી છે તું તો, હજી એ નાની ને નાની જ રહી. પટોળા ઉપર મહેંદીની ભાત તે કદી પડાતી હશે ને? એવી ભાત પાડવી હોય તો અમારે ઘેર સાળ છે ને, તું તાર પાડજે ને. તલોદમાં સાળ ઉપર બેસવા દેશો કેમ? તલોદમાં તો અમારે વહુ વારુએ સાળ.

0: આજે તમે સાંભળ્યું વાચિકમ પડી પટોળી ભાત. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક એવી વાર્તાઓ, એવી વાતો કે જીવતી હકીકત હોય. ક્યારેક તમારા અને મારા જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે તે સમયે મનમાં જે ભ્રમ સર્જાય છે એ ભ્રમ સામે લડવાનો એક હક આપે, એક હિંમત આપે તેવી હકારાત્મક વાતો લઈને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર પર હું આરજે એઆર આપ સૌનું સ્વાગત કરું છું. આપણા સમુદાય, આપણા વિસ્તાર અને આપણી કમ્યુનિટીને સ્પર્શતી વાતોને જ અહીંયા વાચા આપવામાં આવે છે. જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો હોય છે અને ઘણી બધી એવી વાતો હોય છે કે જે આપણે કોઈ બીજાને કહીએ અથવા એ અનુભવને બીજા માટે આપણે ઉપયોગમાં લઈ શકાય તે સ્વરૂપમાં વાર્તા રૂપે, કથા રૂપે વહેંચીએ તો આવનારી પેઢી અને અન્ય લોકોના જીવનમાં પણ સુંદર મજાના એવા જીવનના પ્રસંગો ઉજવવાની તક મળે છે. અને હા, ગમ્મતનો ગુલાલ હોય, ગમતાનો ગુલાલ હોય, શોખનો ગુલાલ હોય તો અહીંયા સાહિત્યનો ગુલાલ પણ રેડિયો પાલનપુર પર આપણે ઉછાળીએ છીએ અને એમાં રહેલા એ રંગમાં તમે રંગાઈને તમારા પ્રતિભાવ પણ અમને મોકલી આપો છો. આજના એપિસોડમાં એડિટર્સ ચોઇસ તરીકે જે સામયિક છે નવચેતન, એમાં અરવિંદ ભંડારીની એક નાનકડી વાર્તા મૂકવામાં આવી છે. આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે. તમારા અને મારા જીવનમાં દોસ્તી સ્વરૂપે આવેલી આ વાર્તાના અંશો પણ એટલા જ અતૂટ અને પોતાના લાગશે. આવો આ વાર્તા માણીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે આ વાર્તાને માણીશું રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અરવિંદ ભંડારીની વાર્તા નકલી દોસ્ત નવચેતન આ સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થઈ છે એડિટર ચોઇસ તરીકે. નકલી દોસ્ત. જીવનમાં દોસ્તી તો એ વણલેખાયેલો સંબંધ છે. એમ કહેવાય કે પોતાના કરતાં પણ વધુ નજીક હોય તેવો એ વ્યક્તિ સાથેનો એક દસ્તાવેજ છે. નકલી દોસ્ત. આમ તો દોસ્ત એ દોસ્ત જ હોય, એમાં નકલી પણ ન હોય ને અસલી પણ ન હોય. પણ એ ભાવનાને અને શબ્દોમાં જ્યારે ભાષાનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે ઘણી બધી વાર આપણે કામચલાઉ દોસ્ત, હંગામી દોસ્ત, નકલી દોસ્ત, વેપારી દોસ્ત, કામનો દોસ્ત, નકામો દોસ્ત અને ક્યારેક સાથ આપનારા દોસ્ત તરીકે અને પારિવારિક દોસ્ત તરીકે પણ આલેખતા હોઈએ છીએ. આવી જ આ વાર્તાની અંદર એક સુંદર મજાની વાત કહેલી છે. વાર્તા બહુ સરળ છે, નાના બાળકોને સમજાય અને કહેવામાં આવે તેવી. પણ પેલું કહે છે ને કે હાલરડું ગમે તે ઉંમરે ગમે તે વ્યક્તિને સંભળાવવામાં આવે તો એનાથી નિંદર આવે જ, અને એ હાલરડું આપણને સૌને પોતીકું લાગતું હોય છે. દેશમાં પણ એ ભ્રમ સર્જવામાં આપણને સૌને સફળતા મળી છે કે અહીંયા બધા જ લોકો સમૃદ્ધ થઈ ગયા છે. જીવનના કઠોર વાસ્તવનો પડઘો આ વાર્તા જેવી કોઈ કૃતિમાં જોવા પણ મળે છે, અને આ મુદ્દા ઉપર વિવિધ દ્રષ્ટિએ નોંધપાત્ર છે. જેમ કે આ વાર્તા એનું શીર્ષક જ એવું બતાવી દે છે કે અહીંયા કટાક્ષ પણ છે, આત્મીયતા પણ છે, અને આવનારા ભવિષ્ય માટેનું એક સૂચક સંબંધોનું નિરૂપણ. નકલી દોસ્ત એડિટર ચોઇસ ને નવચેતનમાં છપાયેલી આ વાર્તા મને તો સ્પર્શી ગઈ. વારે ઘડીએ કદાચ આ વાર્તા જેવા અંશો આપણે સાંભળ્યા પણ હોય, પરંતુ મને પોતીકી લાગી એવી તમને પણ જરૂરથી લાગશે. તો આવો આપણે આ નાનકડા વિરામ બાદ અરવિંદ ભંડારીની આ વાર્તાને માણીશું. મારી સાથે જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ આરજે એઆરની સાથે.

આજે મેચ હતી બાજુવાળી ગલીની ટીમ સાથે. ગઈ વખતે હાર્યા હતા અને આ વખતે બરાબર પ્રેક્ટિસ કરી છે એમ કહેતા હતા. જાણે અમે વગર પ્રેક્ટિસે રમવા આવીશું. આ વખતે તો 50થી ઓછા રન નહીં જ કરું, એમના બોલરોના ભૂક્કા બોલાવીશ. આમ વિચારતો વિચારતો દેવર્ષિ ઝડપથી પેન્ડલ મારતો હતો સાયકલના, અને ટોસ જીતીએ તો પહેલી બેટિંગ જ એવો વિચાર પણ કરી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. હું આરજે એઆર નવચેતન સામાયિકમાં એડિટર ચોઇસ તરીકે પ્રકાશિત થયેલી વાર્તા, જેના લેખક છે અરવિંદ ભંડારી અને વાર્તાનું શીર્ષક છે નકલી દોસ્ત, સંભળાવી રહ્યો છું. ધૂનમાં ને ધૂનમાં સાયકલ દોડાવતા રસ્તા પરનો ગાયનો પોદળો એ તો દેખાયો જ નહીં, અને સાયકલ લપસી. દેવર્ષિએ બ્રેક મારી, કદાચ હાડકું ખસ્યું અને એ પડ્યો અને એ ફંગોળાયો. એના હાથ ઉપર વજન આવ્યું હતું એટલે જ લોકોએ એને ઊભો કર્યો. દુખાવા કરતા એટલે કે અત્યારે તો જે દુખાવો એને થઈ રહ્યો છે પેલા હાડકા ખસવાનો, એના કરતા હવે એનાથી મેચ રમાશે નહીં એટલે વધુ રડી રહ્યો હતો. કોઈએ ઘરનો નંબર પૂછ્યો. એણે પોતાના પપ્પાનો નંબર આપ્યો અને પપ્પા અને મમ્મી હાંફળા ફાફડા ત્યાં આવી ગયા. હાડકાના ડૉક્ટર પાસે લઈ ગયા દેવર્ષિને, અને કલાકમાં જ ડૉક્ટર મહેતાએ પાટા સાથે ગળામાં દોરી ભેરવેલા અને ઘાયલ દેવર્ષિ કુમારને તૈયાર કરી દીધા. અને પછી તેવા હાલે જ દેવર્ષિ તેના ઘરે આવ્યો. હવે મેચનું તો કંઈ થાય જ નહીં ખરું ને? સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ એ તો ગઈ. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય. બસ આ બધા વિચારો સાથે દેવર્ષિ હવે મનમાં આકુળ અને વ્યાકુળ હતો. મમ્મી પપ્પાને પણ થયું કે આ છોકરાને બીજું બધું તો ઠીક, પણ આ રમ્યા વિના નહીં ચાલે એટલે જ આટલો બધો ચિંતાતુર છે. પણ એનો કોઈ વિકલ્પ પણ ન હતો. અને તમારા બધાના મનમાં પણ થયું હશે કે હવે આ દેવર્ષિ નામનો છોકરો આટલા દિવસ સુધી એટલે કે આરામના દિવસોમાં કરશે શું? એ જ તો આ વાર્તામાં માણવાનું છે. પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

સદનસીબે હાડકું ભાંગ્યું નહોતું, ઢીંચણ છોલાયો હતો, પણ મેચ તો જતી રહી. થોડાક દિવસ નિશાળે પણ નહીં જવાય અને મેદાન પર ટીમને ખબર પડી એટલે મેચ કેન્સલ થઈ. ઓપનિંગ બેટ્સમેન વિના તો કેવી રીતે ચાલે? એક બે મિત્રો ખબર પણ કાઢી ગયા અને સાંજે બીજા બે મિત્રો આવી ગયા. વાતોમાં ને વાતોમાં દેવર્ષિનો સમય એટલે કે આજનો આખો દિવસ તો પસાર થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરને રેડિયો પાલનપુર પર, સાહિત્યની એક સુંદર મજાની ગુજરાતી ભાષાની વાર્તાને, જેના લેખક છે અરવિંદ ભંડારી. આ વાર્તા જેનું શીર્ષક છે નકલી દોસ્ત અને એડિટર ચોઇસ તરીકે નવચેતન સામયિકમાં તે જૂનના અંકમાં છાપવામાં આવી છે. બીજો દિવસ અડોશી ને પડોશીઓની સલાહ અને ચેતવણીનો રહ્યો. દેવર્ષિ માટે તો બહુ જ કપરો હતો. એને એ તો ખબર હતી કે પોદળો ન જોયો એ એની જ ભૂલ હતી, પણ રસ્તામાં વચ્ચે ગાય માતા પોદળો મૂકશે એવું એને સપનું આવ્યું હોત તો કદાચ એ કાળજી રાખતો, પણ એવું સપનું પણ નહોતું આવ્યું. એટલે એને ક્યાંથી ખબર હોય કે રસ્તામાં પોદળો હશે, અને અચાનક તો સાયકલ આમ પણ એ જો બ્રેક લગાવતો કે વાળતો તો પડવાનો જ હતો. જોકે પડોશીઓ તો તક ચૂકવા માગતા જ ન હતા, દાદીએ પણ એમાં હાથ ધોઈ જ લીધા હતા. દવાના ડોઝ સાથે એણે ઉપદેશના ડોઝ પણ પીધા. એની મમ્મી પાસે વિજ્ઞાનની ચોપડી મંગાવી. જિંદગીમાં પહેલી વાર એને કિરણોના પાઠમાં રસ પડ્યો, કારણ કે પેલી બધી વાતો તો એના કાનમાં દુખાવો જ કરતી હતી. સલાહકારોથી બચવાનો એ શ્રેષ્ઠ ઉપાય એને લાગ્યો.

મમ્મી એમને ચા પીવડાવવામાંથી ઊંચી જ ન આવીને, એટલે કે પેલા પડોશીઓને. અને સાંજે પપ્પા આવ્યા એટલે પાછો પડોશીઓનો હુમલો થોડોક શમ્યો, કારણ કે એમની સામે તો વધારે એમના દીકરા વિશે કોઈ કહી જ ન શકે. આમ કોઈને કોઈ આવતું રહ્યું અને મમ્મી ભાવતી વાનગી બનાવતી. બપોરે ટીવી ચાલતો, થોડું વાંચન, થોડું લેસન, અને એમ દિવસ પૂરો થતો. તકલીફ સાંજની થતી હતી. મેદાન યાદ આવે, બધા રમતા હશે એ પણ એનો વિચાર આવે, અને હું આમ પાંજરામાં પુરાયેલ રીંછની જેમ ઘરમાં આટા ફેરા કરું છું, બસ એવું જ વિચાર્યા કરે. હવે આ દેવર્ષિને રાત કેવી રીતે કાઢવાની, તમને પણ વિચાર આવ્યો હશે, તો તમારા ઉપાયો પણ મને મોકલી આપજો. ચાલો વાતને આગળ વધારીએ, ત્યાં સુધી લઈએ આ નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમારા દર્દને વહેંચે છે તો કેટલાક દર્દ વિશે કોમેન્ટ્સ પણ કરે છે, તો કેટલાક સલાહ અને સૂચનો આપે છે જે એમણે તો ક્યારેય નથી પાડ્યા હોતા. પણ આ બધું જ થતું હોય છે કારણ કે આ પારિવારિક અને સામાજિક સંબંધોની વાત છે. પણ એમાં નકલી અને અસલી શબ્દો દ્વારા અહીં લેખક એમ કહે છે કે કેટલાક સંબંધો એવા હોય છે કે જેમાં તમને બારીકાઈથી તમારા પોતાના અંગત વ્યક્તિત્વનો પ્રતિબિંબનો અહેસાસ થાય. લાગણીભર્યો સંબંધ તમારી સાથે વહેંચાય ને એટલે તમારા એ દુઃખ અને દર્દમાં સાથ મળ્યાનો અહેસાસ થાય. પેલું કહે છે ને, પાસે તો ઘણા બધા હોય પણ જે સાથે હોય ને એનો આનંદ વધારે હોય, અને સંબંધો પણ એવા જ જોઈએ. ચાલો વાર્તાને આગળ વધારીએ. દિવસ તો જતો રહે છે દેવર્ષિનો, પણ રાત નીકળતી નથી હોતી. અને એને એક વિચાર આવ્યો કે પેલો નિકુંજ, એનો મિત્ર, અરે એ તો દેખાયો જ નથી, મારી ખબર કાઢવા કે કંઈ પણ મળવા કે પૂછવા આવ્યો જ નથી. સાયકલ જોઈતી હોય ને ત્યારે કેવો આવી જાય છે, ગાઈડ જોઈએ ત્યારે મારી પાછળ પડી જાય છે, મારી ગાઈડો વાંચીને મારા કરતાં વધુ માર્ક લાવે છે, અને હું અહીંયા જ્યારે ઘવાયેલો છું ત્યારે એ મોઢું બતાવવા પણ આવ્યો નથી. એક અઠવાડિયું થયું, એક નંબરનો સ્વાર્થી છે. હવે આવતું નિકુંજ, હવે આવ સાયકલ માંગવા, પછી જોઉં છું. આખો વિચાર દેવર્ષિના મનમાં એકદમ સીધા લીસોટાની જેમ આવી ગયો અને એના મોઢા ઉપર ગુસ્સો પણ દેખાવા લાગ્યો. એ જ્યારે આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે દેવર્ષિને એની મમ્મીએ બોલાવ્યો. દેવું, તારો પેલો ખાસ ભાઈબંધ આવ્યો હતો, શું એનું નામ નીતિન ને? ના ના મમ્મી, નિકુંજ. અરે એ એક પ્લાસ્ટિકની થેલીમાં કાગળિયા આપી ગયો છે, તું સૂતો તો એટલે, અને મેં એને પૂછ્યું શું છે એમાં, પણ એ તો એમ બોલ્યો કે દેવર્ષિ માટે છે, એટલું કહી અને જતો રહ્યો. લો હવે દેવર્ષિને પસ્તાવો થયો કે આ મેં આખી વાત કરી નાખી, એના વિશે કેટલું બધું વિચારી લીધું, પણ એ તો વાસ્તવમાં આવીને ગયો, અને મારી નિંદરમાં કોઈ ખલેલ ન પડે એટલા માટે આપીને કંઈક ગયો છે. અને વળી આપીને શું ગયો, એક પણ મારા મિત્ર અહીંયા આવ્યા એ કશું લાવ્યા જ નથી. આ સંબંધીઓમાં એક બે જણ ફળફ્રૂટ લાવ્યા છે, પણ આમાં મને ક્યાં ફ્રૂટ એટલા ભાવે છે, અને મમ્મી એનો મિલ્કશેક તો જલ્દીથી બનાવે નહીં, એટલે આ બધું તો નકામું છે મારા માટે. પણ આ નિકુંજ કંઈક લાવ્યો તો છે, હવે એમાં શું હશે, કેવું હશે, આ બધી વાતનો તો મારે વિચાર કરવો જ પડશે. અને આમે અત્યારે તો હવે મારી પાસે કોઈ કામ પણ નથી રહ્યું, શાળાથી તો આવતો ને એટલે મારી મમ્મી મારી પાછળ પડી જતી, લેસન કર્યું, હોમવર્ક કર્યું, નોટબુક્સ તૈયાર કરી, સ્વાધ્યાય કાર્ય કર્યું, અત્યારે તો એ પણ નથી. આ બધા જ મિત્રો આવ્યા પણ એમાંથી કોઈએ મને કહ્યું નહીં, અને હું પણ પૂછવાનું ભૂલી ગયો કે ભાઈ કંઈ ચાલ્યું હોય તો મને કહો, શીખવાડો, તો હું થોડું કામ કરી લઉં, કારણ કે આટલા બધા દિવસનું ભેગું થશે એટલે આખરે તો મારે હેરાનગતિ જ થવાની. પણ કોઈએ તો કશું કહ્યું જ ન હતું. હવે આ નિકુંજ શું આપી ગયો છે એના વિચાર એ કરી રહ્યો હતો, પણ મમ્મી જ્યારે રસોડામાંથી નવરી થાય ત્યારે એ થેલો આપે ને. તમે પણ વિચાર કરી રહ્યા છો કે નિકુંજે આપ્યું શું હશે. આપણા જીવનમાં પણ આ બહુ જ અગત્યનો પાઠ છે. ચાલો આ નાનકડા વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવનમાં આપણે પણ આ દેવર્ષિની જેમ ઘણા બધા સંજોગોને પરિસ્થિતિમાં પુરાઈ જવું પડે છે, એકલા થઈ જઈએ છીએ કે આરામ કરવાની જરૂર પડે. એમાં બીમારી પણ હોય, શોક પણ હોય, અને ક્યારેક એવા કામ આવે કે એક કામ માટે આપણે આપણા મૂળ સ્થાનકથી

આપણે જ્યાં સતત પ્રવૃત્તિમાં રહીએ છીએ ત્યાંથી દૂર જવાનો વારો આવે. અને એ વખતે આપણને એ બધું કામ, એ બધા વ્યક્તિઓ, આ બધું ચાલતું હોય છે. અહીંયા બાળકની વાત કરી છે ને, બાળક માટે અઘરું કામ છે એનું ભણવાનું, ને ભણવા પછી સ્વાધ્યાયનું, હોમવર્કનું. પણ અહીંયા એને એની ખોટ ચાલે છે, કારણ કે કરવું શું, આખો દિવસ એ હાડકું ખસ્યું છે તો આરામ કરવાનો.

પણ આ બધી વાતો અત્યારે તો યથાસ્થાને નકામી હતી, કારણ કે આપણા જીવનમાં પણ સંબંધીઓ એ સમયમાં આપણી ફુરસદની સમયમાં એવું કોઈ પ્રવૃત્તિમય કામ આપતા નથી કે જેનાથી આપણો વિકાસ થાય અને આપણું દર્દ ભૂલીને આપણે એમાં ઓતપ્રોત કે ભરોવાઈએ. ઇવન શોક અને હોસ્પિટલમાં પણ જઈ અને એની ગંભીરતા સમજાવીને એનો ભવિષ્યમાં આવનારો પરિસ્થિતિનો સામનો કરવાનો ડર બતાવીને એ આપણને વધારે ગભરાવે છે. આપણે હંમેશા અત્યારના સમયમાં હોસ્પિટલમાં આવનારા લોકોથી અને હોસ્પિટલમાં જવા માટે તલબાપડ લોકોથી સાવચેત રહેવું જોઈએ. વાર્તાને આગળ વધારીએ. મમ્મીએ કહ્યું કે કંઈક આપી ગયો હતો, દેવર્ષિ માટે છે એટલું જ કહ્યું હતું. પરવારી રસોડામાંથી એટલે દેવર્ષિને થેલી આપી. થેલીમાંથી કાગળિયા કાઢ્યા તો જોયું એમાં અઠવાડિયામાં ચાલેલા બધા લેસનોના સ્વાધ્યાયના જવાબોની નકલો હતી. મમ્મીએ પૂછ્યું શેના કાગળિયા છે? એ કહેતો હતો કે એની પાસે નકલો કઢાવવાના પૈસા ન હતા એટલે વાર થઈ. દેવર્ષિએ કહ્યું આ બધી નકલો ચાલી ગયેલા પાઠના સ્વાધ્યાયોના જવાબોની છે મમ્મી, પછીના અઠવાડિયે પરીક્ષા છે ને અમારી. દેવર્ષિ મનમાં બોલ્યો કે એણે મારી ચિંતા કરી અને હું એને સ્વાર્થી કહેતો હતો. મમ્મીએ પણ કાગળ જોયા અને બોલી કેટલા સરસ અક્ષર કાઢીને નોટ્સની નકલો બનાવી છે, પણ મને એ ન સમજાયું કે આ નકલો કઢાવવા એની પાસે પૈસા ન હતા એમ એણે કેમ કહ્યું. દેવર્ષિએ કહ્યું મમ્મી એ ગરીબ છે, એના બાપુજી શાકની રેંકડી ચલાવે છે, પણ નિકુંજ ભણવામાં ખૂબ હોશિયાર છે. અને મમ્મીએ કહ્યું બધા કરતા તારો આ નકલી દોસ્ત અસલી દોસ્ત લાગે છે, તું એને નકલી કહે છે પણ છે તો એ જ સોના જેવો. દેવર્ષિએ પણ ભીની આંખે માથું હલાવ્યું. સંબંધોની સાચી ઓળખ અહીંયા થાય. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, જીવનમાં આવા જ સંબંધો આપણી પાસે હોય છે. આપણે એને જે નામથી ઓળખતા હોઈએ, જે રીતે ઓળખતા હોઈએ, આપણે એ સંબંધો માટેની જે પૂર્વ ભૂમિકા બાંધીને મનમાં ઘર કરી હોય, તે સંબંધો અને તે આખી જ વાત જ્યારે તમારે દુઃખ, દર્દ અથવા મુશ્કેલીનો કે એકાંતનો સામનો કરવો પડે અને ત્યારે એમનો સહવાસ મળે, ત્યારે એમની મદદની જરૂર હોય, જ્યારે એમને કંઈક તમને આપવાનું છે, એ સમયે એમનો પ્રતિભાવ જે હોય છે ને, એ જ સ્પષ્ટ કરે છે તમારી સાથે કે તમે અને એ જીવનમાં કેવા સંબંધોથી જોડાયેલા છો. અને આ જ સંબંધો હંમેશા આગળ જીવનમાં આપણને માણસને પરખવાની એક કળાને સોંપે છે. માણસને પરખવો અઘરો છે, અકળ છે, પણ જ્યારે સંબંધો અને તમારી આજુબાજુ રહેલા વ્યક્તિઓ જ્યારે તમારી કપરી પરિસ્થિતિમાં જે સાથ આપે છે અને તમારે જે જોઈએ છે એવો સાથ આપે, ત્યારે જ એ સંબંધો અને વ્યક્તિઓ સાચા કહેવાય. સાચા ઇન અ સેન્સ કે તમને એ સંબંધો ઉપર ભરોસો છે, એ ખરેખર જીવનમાં ભરોસાને લાયક છે અને સાચો છે. કારણ કે ક્યાંયથી પણ પૈસા ખર્ચીને બદલો આપીને તો વળતર મળી જાય, પણ વાવેલા આંબાનું કેરીનું ફળ એ બીજી પેઢી કરતાં તમને પોતાને ચાખવા મળે એવું જો ક્યાંય થતું હોય તો તમારા વાવેલા સંબંધોમાં. લાગણીઓની હૂંફરૂપી પાણી જે તમે ત્યાં સિંચ્યું હોય છે એમાંથી ફૂલની ફોરમ તમને મળે છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે આ અસલી છે અને નકલી છે. એમાં સગા, સ્નેહીઓ અને સંબંધીઓ બધાની વાત આવી છે. કહ્યું ને કે તમારી પાસે આવીને કોઈ 50,000 આપી જાય એ ઘણીવાર મહત્વનું નથી હોતું, કારણ કે એ તો ખર્ચાઈ જશે, એ વપરાઈ જશે. પણ તમારી તકલીફમાં સાથ આપી જાય ભલે ને એ પાસે ન હોય, સહકાર આપી જાય ભલે ને એ સંબંધોના સહકારમાં માત્ર લાગણી હોય, હૂંફ હોય, વિશ્વાસ હોય અને વાતોનું એક નાનકડું પોટલું હોય કે જેમાં તમારી ખુશીઓની યાદો હોય. અને એટલે જ તો આવા સંબંધો ઓળખવા આ સુંદર મજાની વાર્તા મેં તમારી સાથે વહેંચી છે. ફરી આ વાર્તા જેવી જ કોઈ અનુભૂતિ તમને થઈ હોય તો તમારે મને મોકલી આપવાની છે. કેવી રીતે, હું આ નાનકડા વિરામ પછી કહીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, આ હતી નકલી દોસ્ત ભંડારી સાહેબની સુંદર મજાની વાર્તા. નવચેતન સામયિકમાં જૂનના અંકમાં તે પ્રકાશિત થઈ છે. સમય અત્યારે એવો કપરો છે કે લોકો વાંચન નથી કરતા, અને વાંચન કરે તો પુસ્તકો ખરીદતા નથી, અને પુસ્તકો ખરીદે તો સામાયિક તો વળી બિલકુલ ક્યાંથી ખરીદવાના, કારણ કે સતત આવતું એમાં સાહિત્યને વાંચવું, અને વાંચ્યા પછી એ મનમાં વિચારોમાં ઘૂમે અને વિચાર બાદ એને બીજાને કહેવું, એવા શ્રોતા પણ નથી મળતા. લોકો મોબાઈલની અંદર એટલા રચ્યા પચ્યા હોય કે કોઈ સુંદર ઘટના અથવા જીવનમાં સુંદર મજાનો કોઈ પ્રસંગ પણ બન્યો હોય તો એ પણ આપણે આપણા સ્નેહી અને મિત્રને વહેંચવા માટે સમયની રાહ જોવી પડે, અને ક્યારેક તો ઓલ લાઇન્સ ઓલ રૂટ્સ આર બિઝી એવો સંદેશો પણ મળે અને આપણે થાકી જઈએ છીએ. અને એક જ રૂમમાં કે એક જ ઘરમાં રહેતા લોકોને પણ પોતાની વાત કહેવા માટે સ્ટેટસ મૂકવા પડે ત્યારે ફરીથી સમય મળે ને ત્યારે આ સામયિકોને વાંચવા જોઈએ. હવે તો એના ડિજિટલ સ્વરૂપ પણ આવે છે, એટલે ભલે ને તમારા મોબાઈલમાં પણ તમે આ વાર્તાઓને વાંચશો તો ચોક્કસથી લાગણીઓના સંબંધો વહેંચવાનું મન થશે, અને તમારી ને મારી લાગણી વચ્ચે પ્રતિભાવનો સંબંધ છે. એટલે તમારે તમારા રિસ્પોન્સીસ મને મોકલી આપવાના છે વોટ્સએપ કરીને 9512966888 પર. આ સાથે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ઈમેલ radiopalanpur@gmail.com કે પછી એક્સ પર તમે ટેક્સ્ટ મેસેજીસથી મોકલી શકો છો. આ સિવાય અમારી એન્ડ્રોઈડ ફોન માટે અને આઈફોન માટેની મોબાઈલ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો એમાં રહેલા કોમેન્ટ બોક્સમાં, કે પછી એમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ તમે અમને સંદેશાઓ મોકલી શકો છો. તમારા પ્રતિભાવ એટલા જ મહત્વના છે. અમારી સાથે સતત જોડાયેલા રહો અને આ વાતને આવતા અઠવાડિયે એક નવા સ્વરૂપમાં માણીશું. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ. તો ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 1.

9999688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9999688 9599699688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હેલો પાલમપુર, હું છું આરજે અંજલી
1: અને હું છું આરજે નરેશ.
0: આજે રસોઈની રંગતમાં તમારા બધાનું સ્વાગત છે. આજની જે રેસીપી છે એ ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે. ખબર છે નરેશભાઈ આજે હું શું લઈને આવી છું?
1: ના જરા કહી દો ને.
0: આજે આપણે બનાવવાના છીએ ઇન્ડો ચાઇનીઝ ચીલી પનીર.
1: શું વાત છે,
0: મોઢામાં પાણી આવી ગયું ને?
1: અરે આવી જ જાય ને, આવી વાનગી હોય એટલે પાણી આવી જ જાય.
0: અને આ જે રેસીપી છે એ બહુ જ સરળતાથી આપણે ઘરે બનાવી શકાય. તમને ખબર જ છે કે પાલનપુરમાં કેટલી બધી જગ્યાએ ચીલી પનીર મળે છે અને મોંઘું પણ હોય છે, અમુક જગ્યાએ સસ્તું પણ હોય છે, પણ જે ઘરે બનાવીને ખાવાની મજા છે એ તો અલગ જ હોય છે. અને આજે હું એવી રીતે એની રેસીપી તમને જણાવવાની છું કે તમે ઘરેથી સરળતાથી બનાવી શકશો. તો આપણે આ રેસીપીની જે સામગ્રી છે એ લખી લઈએ નરેશભાઈ?
1: હા હા લખી લઈએ ને.
0: પણ આ રેસીપીની સામગ્રી લખીએ એના પહેલા આના વિશે હું થોડું કહી દઉં. આ જે રેસીપી છે એ બેટર કોટિંગ અને ડીપ ફ્રાઈંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે.
1: મતલબ કે તળેલી, મતલબ
0: હા. અને પનીર ક્યુબ્સ એટલે કે પનીરના ટુકડા. ઓકે, એટલે પનીરના ટુકડા કરીને એને બનાવવાની છે. એમાં લીલા મરચા અને લીલા કાંદામાં એનો વઘાર કરવાનો હોય છે. અને મેઈન જોવા જઈએ ને તો આમાં લીલા કાંદાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે, જેથી એનો સ્વાદ અલગ રીતે આવે છે. આ જે રેસીપી છે એ મોઢામાં પાણી લાવી દે એવી ચટાકેદાર બનવાની છે. તો એની સામગ્રી આપણે જાણી લઈએ નરેશભાઈ?
1: હા હા.
0: તમે તૈયાર છો લખવા માટે?
1: અરે

0: ચોક્કસ.
1: અને આઈ હોપ કે શ્રોતાગણો પર લખવા માટે તૈયાર હશે આ રેસીપી, અને તમે આ રેસીપી ઘરે પણ બનાવશો. તો ચાલો આ રેસીપીની જે સામગ્રી છે એ જોઈ લઈએ. ચીલી પનીર માટે આપણે પનીરના ચોરસ ટુકડા જોઈશે,
0: બરાબર,
1: કોર્નફ્લોર જોઈશે તેલ તળવા માટે, પછી મિક્સ કરીને બેટર તૈયાર કરવા માટે કોર્નફ્લોર, મેંદો, સોયા સોસ, લાલ મરચાંનો પાવડર, તાજો પીસેલો કાળા મરીનો પાવડર, મીઠું અને પાણી, મીઠું સ્વાદ અનુસાર.
0: ઓકે,
1: હવે નેક્સ્ટ ચીલી પનીર માટે અન્ય સામગ્રી જોઈશે, જે છે તેલ, ખમણેલું આદું, સમારેલું લસણ, સમારેલા લીલા મરચાં, સમારેલા લીલા કાંદાના પાન, કાંદાના ટુકડા, શિમલા મિર્ચના ટુકડા, લાલ મરચાંની પેસ્ટ, સોયા સોસ, વિનેગર, મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચાંનો સોસ. પછી લાસ્ટમાં આપણને જોઈશે મિક્સ કરીને કોર્નફ્લોરનું પાણીનું મિશ્રણ, જેમાં કોર્નફ્લોર જોઈશે અને પાણી જોઈશે. આટલું બધું સામગ્રી જાણ્યા પછી આઈ હોપ કે તમે લખી લીધું હશે. નરેશભાઈ કન્ફ્યુઝ તો નથી થઈ ગયા ને? ફરીથી કહી દઉં, તમે કહેતા હોય તો ફરીથી સામગ્રી જણાવી દઉં.
0: નોટ ડાઉન કરી દીધી છે
1: તો વાંધો નહીં. આઈ હોપ કે શ્રોતાગણો એ પણ નોટ ડાઉન કરી દીધી હશે. હવે લાસ્ટમાં જ્યારે આ રેસીપી બની જાય તો એના માટે સજાવવા માટે આપણે સમારેલા લીલા કાંદાના પાન જોઈશે. હવે આ બધી આપણે ચાઇનીઝ જે બનાવવાના છીએ, ચાઇનીઝ ચીલી પનીર. ઓકે, તો હવે સામગ્રી તો આપણે જાણી લીધી, પણ આપણે કેવી રીતે બનાવવાના છીએ એ પણ જલ્દીથી જાણીશું. એના પહેલા આપણે એક સોંગ સાંભળી લઈએ. તો નરેશભાઈ, તમારી મનપસંદનું કોઈ સોંગ વગાડી દો, આપણે જલ્દીથી મળીશું આ સોંગ પછી.

0: વેલકમ અગેન.
1: રસોઈની રંગતમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. આપણે સામગ્રી જાણી લીધી છે અને હવે આપણે ચીલી પનીર કેવી રીતે બનાવવાના છીએ એની રેસીપી પણ જાણીશું. ચીલી પનીર બનાવવા માટે આપણે સૌપ્રથમ પનીરના ચોરસ ટુકડા, કોર્નફ્લોરને ઊંડા બાઉલ અથવા પ્લેટમાં ભેગું કરો અને સારી રીતે ટોસ કરો. ટોસ કરો એટલે બરાબર મિક્સ કરી દેવાનું. ઉપરના કોર્નફ્લોર કોટેડ પનીરના ચોરસ ટુકડાને તૈયાર બેટરમાં ઉમેરો અને હળવેથી ટોસ કરો. હળવેથી હલાવો એટલે કે મિક્સ કરી દો. એક ઊંડા નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દો. એક જ સમયે થોડા ટુકડા તળી લો ત્યાં સુધી કે તે બધી બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગના ના થઈ જાય. ટીશ્યુ પેપર પર કાઢીને એક બાજુ મૂકી દો. હવે ટીશ્યુ પેપર પર કેમ કાઢીએ છીએ ખબર છે ને, વધારાનું જે તેલ હોય શોષાઈ જાય. હવે ચીલી પનીર બનાવવા માટેની આગળની રીત. હવે આપણે જે પનીરના ટુકડા જે તળી લીધા છે એને અલગ મૂકી દીધા. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે કે ચીલી પનીર બનાવવા માટે એક ઊંડી નોનસ્ટિક કઢાઈ લેવાની,
0: બરાબર,
1: અથવા કે પેન લો. તમે તમારી પાસે પેન હોય મોટું ઊંડું તો એ પણ યુઝ કરી શકો છો. તેમાં તેલ ગરમ કરો, લસણ આદું લીલા મરચાં નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો. નરેશભાઈ કન્ફ્યુઝ તો નથી થતા ને? મને એવું લાગે છે કે બહુ હાર્ડ રેસીપી નથી ને?
0: ના ના,
1: તો બરાબર. હવે આપણે એને થોડી સેકન્ડ સાંતળી દેવાનું છે. હવે નેક્સ્ટ લીલા કાંદા, કાંદાના ટુકડા, શિમલા મિર્ચ આ બધું ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળવાનું છે. લાલ મરચાંની પેસ્ટ, સોયા સોસ, વિનેગર અને લાલ મરચાંનો સોસ ઉમેરી એને ફરીથી થોડા મધ્યમ તાપ સુધી હલાઈ રાખવાનું છે, એટલે કે રાંધવાનું છે. આ બધી સામગ્રી આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એ ઓલરેડી મેં સામગ્રીની લિસ્ટમાં જણાવી દીધી,
0: બરાબર,
1: એટલે તમારી પાસે ઓલરેડી હશે જ. હવે તળેલા પનીરના ટુકડા ઉમેરો અને ધીમા તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો,
0: બરાબર.
1: હવે કોર્નફ્લોર પાણીનું મિશ્રણ ઉમેરવાનું, ધીમેથી મિક્સ કરી દો અને થોડી સેકન્ડ માટે ઊંચા તાપ પર રાંધો. પહેલા આપણે ધીમા તાપ પર કરતા હતા, મધ્યમ તાપ પર, હવે ફૂલ ગેસ કરી દેવાનો છે. ચીલી પનીરને લીલા કાંદાના પાન સાથે ગાર્નિશ કરીને પીરસો. હવે જોયું તમે આ રેસીપી જેટલી અઘરી લાગે છે ને એટલી છે નહીં, પણ હા, આ રેસીપીમાં આપણે જે પણ સામગ્રી ઉપયોગ કરી છે એ સામગ્રી વધારે છે પણ બનાવવાની રીત અત્યંત સહેલી છે,
0: સરળ છે.
1: હા, તો નરેશભાઈ તમને તો આવડી જ ગઈ હશે ને, ઘરે જઈને ભાભીને બનાવીને ખવડાવશો ને?
0: હા બનાવીશ.
1: નરેશભાઈ ફક્ત બોલે છે, ઘરે જઈને બનાવતા નથી, પણ આઈ હોપ કે શ્રોતાગણો બનાવશે ઘરે જઈને. ઇન્ડો ચાઈ

0: हमारा रिव्यूज पर मोकली आपशो। आई होप के श्रोतागणों ने आ रेसिपी गमशे अने तमारा रिव्यूज अमने अमारा रेडियो ना नंबर पर मोकली आपशो। अमारा रेडियो स्टेशन नो नंबर छे 9512966888। आ अमारो व्हाट्सएप नंबर छे जेमा तमारा रिव्यूज तमे अमने मोकली शको। અમારો WhatsApp નંબર છે જેમાં તમે તમારા ફીડબેક અમને મોકલી શકો છો। નેક્સ્ટ અમારો Facebook પેજ પણ છે જેમાં તમે અપડેટ્સ કરી શકો છો અને અમને મેસેજ પણ કરી શકો છો। તો આઈ હોપ કે તમને આ રેસિપી બહુ જ ગમી હશે। નેક્સ્ટ ટાઈમ હું RJ અંજલી
1: અને હું RJ નરેશ
0: ફરીથી મળીશું નવી રેસિપી સાથે। તો ત્યાં સુધી મસ્ત રહો,
1: વ્યસ્ત રહો
0: ને સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર
0: 90.4 FM। કપડું

0: આમ જતો તો તો રેલવે સ્ટેશન પહોંચીને બૂમ મારતો તો, કુલી આ કુલી સામાન ઉઠાવ. હવે મારી બૈરી બોલે છે મને, કુલી આ કુલી સામાન ઉઠાવ. અરે કુલી બની ગયો છું, કુલી. લગ્ન પહેલા જે જે ક્યારેય નથી કર્યું એ બધું લગ્ન પછી કર્યું છે.
1: બસ એટલે જ મારે લગ્ન કરવા છે. વીર માંગડા વાળાની જેમ
0: કોની દવા લીધી?
1: ડોક્ટર ચૈતાલી ગણાત્રાની. હા, એક જ ડોઝમાં ડોક્ટર મેજર ની જેમ ચાલતા થઈ ગયા છે. વિજ્ઞાને ખરેખર પ્રગતિ કરી છે.
2: મારા નાસ્તાનું શું થયું?
1: સાહેબ આવ્યા, કામ કરવાની એક્ટિંગ કરો સાહેબ આવ્યા.
2: એ જીતુ, મારા નાસ્તાનું

0: શું થયું?
1: આ કોણ છે? અરે આ તો સાહેબ છે. અરે સાહેબ, પણ તમે તો સવારમાં એક કપ ચા જ પીતા હતા.
0: હા, પણ કોને ખબર, આજકાલ મને ભૂખ બહુ લાગે છે.
1: હા, શરૂઆતમાં ભૂખ બહુ લાગે, પછી ભૂખ મરી જાય.
0: તમે કઈ કહ્યું?
1: ના સાહેબ, હું તો કઈ નથી બોલ્યો.
0: હા, તો કઈ કહેવા આવ્યા છો? ને
1: ના ના સાહેબ.
0: બોલો બોલો, આજે કોના વિરુદ્ધ ઉશ્કેરણી કરવા આવ્યા છો?
1: અરે સાહેબ, હું તો તમારી તબિયત પૂછવા આવ્યો છું. દેવતાઓ ઊંઘતા રહે અને દાનવો વૈકુંઠ ની પાર્લામેન્ટ કબજે કરી લે. ચાલો સાહેબ, તમે મજામાં છો એ જાણીને બહુ આનંદ.
0: એમ લાગે છે કે આપણે પેશન્ટને જીવાડીએ છીએ, પણ ના, એનું આયુષ્ય હોય છે એટલે એ જીવે છે. અને ક્રેડિટ મળે છે આપણને આપણી જશ રેખાના જોડે.
2: હા હા હા, ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ સર. ઇનફેક્ટ ઇટ્સ ધ કરેક્ટ લોજિક ઓફ લાઈફ. શું વાત છે?
0: બટ રોહિત, લેટ મી ટેલ યુ ફ્રેન્કલી, આ લોજિક મારું નથી. તો આ સુંદર વાત મને એક
2: લગ્ન
0: વિશે તારા શું વિચાર? લગ્ન વિશે તું શું વિચારે છે?
2: લગ્ન એટલે ત્રણ રિંગ સરકસ, એન્ગેજમેન્ટ રિંગ, વેડિંગ રિંગ અને પછી સફર રિંગ. આવું તમે જ મને કહ્યું છે ને સર?
0: અરે નહીં નહીં, મેં તમને જે કહ્યું છે એ નહીં, હું તારા વિચારો જાણવા માંગુ છું.
2: અરે હું કઈ મેં વિચાર્યું નથી હજી લગ્ન માટે. આમ કઈ તમે શું કામ પૂછો છો સર?
0: રોહિત, મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
2: શું લગ્ન? તમે તમે લગ્ન તમે લગ્ન કેવી રીતે કરશો?
0: હજી તો એક્સરે થયો છે, બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી, એન્જિયોગ્રાફી આ બધું બાકી છે.
2: મને એમ કે ઓપરેશન થિયેટર બુક થઈ ગયું છે ને ડેટ નક્કી થઈ ગઈ, પેશન્ટ તો ફિક્સ છે ને.
0: હા, અરે એણે જ સામેથી આપણને ઈલાજ માટે ઓફર મૂકી છે.
2: વાહ વાહ વાહ વાહ, તો પછી બહુ સિમ્પલ છે, ત્રણ સ્ટેપ નું કામ છે. પહેલી એકરાર, પછી ઇઝહાર અને પછી એક હાર.
0: એટલે પહેલા એકરાર, એટલે એને કહી દેવાનું કે એ હું તને ચાહું છું.
2: ચા નો ઓર્ડર નથી આપવાનો સર. તારું જ

Yahoo.

જીવનમાં તારા જેવી જીવન સાથીની જરૂર છે. જો તારી હા હોય તો રોહિતને કહી દો કે આપણે લગ્ન કરવાના છીએ. રોહિત અમે બંને

0: આજો ઘરમાં કેટલી પસ્તી પડી છે. એક કામ કર, કોઈ રદ્દીવાળાને બોલાવીને બધી પસ્તી આપી દેજે. સાહેબના રૂમમાં જોઈ કેટલી દવાની બાટલીઓ પડી છે. એક કામ કરજે, કોઈ ડબ્બા બાટલીવાળાને બોલાવીને એ પણ આપી દેજે. આશો જોઈ રહ્યો છે.
1: અરે મેડમ, સાહેબને પૂછ્યા વગર આ બધું વેચી નાખશું ને તો સાહેબ વડશે.
0: કેમ વડશે તારા સાહેબ? આપણે કેમને પૂછ્યા વગર આ બંગલાનો સોદો કરવા બેઠા છીએ કે વડશે?
2: હાજો,
0: 1975-76 ના મેગેઝિન્સ ઘરમાં ધૂળ ખાતા પડી રહ્યા છે. કોઈને કંઈ પડી છે? સાહેબના રૂમમાં જોઈ કેટલી દવાની બાટલીઓ પડી છે. એવું લાગે જાણે હરિવંશ રાય બચ્ચનની મધુશાલાનો સેટ હોય. ઘર છે કે ગોડાઉન કંઈ સમજાતું નથી. તું આ બધું પતાવ, પછી દરવાજાના મિજાગરામાં તેલ પણ પૂરવાનું છે.
1: હા, હું મૂકી દઉં છું.
0: સાંભળ, એક એસિડની બોટલ પણ લઈ આવજે.
1: ના બેન, પ્લીઝ મને એસિડથી નહીં મારતા. મેં કાઈ નહીં.
0: શાંતિ શાંતિ શાંતિ. બાથરૂમમાં અને ફ્લોરિંગ પર નાખીને ધોવું પડશે. માર્બલની હાલત જોઈ છે. એવું લાગે છે જાણે કુતુબશાહની મજાર હોય.
1: આજે ખબર પડી કે આ સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કેમ કહેવાય છે. આ 4 દિવસમાં તો અમારા ભુલેશ્વરના કબૂતરખાનાને મૈસૂરના વૃંદાવન પાર્ક જેવું બનાવી નાખ્યું છે. અને ઘર તો ઠીક, આજકાલ સાહેબ પણ દિવસમાં 4-4 વાર નાય છે. બોલો, બધું બદલી ગયું છે આ ઘરની અંદર મેડમ ના આવ્યા પછી.
3: ચાલ ચાલ, મને કીધું ને, ચાલ ચાલ ચાલ. મગતરા, ટમટમિયા જેટલી તારી ઓકાત નથી અને સુરત સામે ધૂળ ઉડાડવા નીકળ્યો છે તું.
4: સિક્યુરિટી વાળાને કહી દેજો કે આજ પછી આ વ્યક્તિ કોલેજના કમ્પાઉન્ડમાં કે હોસ્પિટલના ગેટ પાસે દેખાય તો એના ટાંટિયા તોડી નાખે.
1: એ પુતળી વાય વાર.

0: મને હોસ્પિટલમાં આવતા રોકતા ને મારા ટાંટિયા તોડતા. બોલતો હતી ત્યાં સુધી. એ હું કે કઈ બોલ્યો છું?
1: શેની ધમાલ ચાલી રહી છે આ બધી?
2: સર, આ મંથરાનો પુરુષ અવતાર અત્યાર સુધી અહીંયાનું ત્યાં કરતા ધરાયો નથી, તો હવે કોલેજમાં તમારી વિરુદ્ધ આગ ઓકી રહ્યો છે.
3: હા સર, વિદ્યાર્થીઓના કાન ભરી રહ્યો છે કે ડોક્ટર સુતાંશુ મહેતાને તો કોલેજમાંથી તગેડી મૂકવા જોઈએ. એમને ગુરુપદની ગરિમા પર કલંક લગાડ્યું છે અને પોતે શિક્ષક થઈને વિદ્યાર્થીઓ સાથે પ્રેમના ફાગ ખેલી આવી રીતે ઘર માંડવા લાગશે તો કોઈ પણ મા બાપ પોતાના સંતાનોને આપણી કોલેજમાં મૂકતા પહેલા 100 વખત વિચારશે.
0: સાહેબ, સાહેબ, સોગન ખાઈને કહું છું, આમાંનો એક પણ અક્ષર હું બોલ્યો હોતો.
2: સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે માણસને સોગન ખાવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે ખોટું બોલતો હોય છે.
4: સર, આ માણસ સદંતર જૂઠો અને લબાડ છે. એની ઉંમરને ધ્યાનમાં રાખી અને આપણે અત્યાર સુધી એને માફ કરતા આવ્યા છીએ, પણ હવે તો એને હદ વટાવવા માંડી છે.
3: હા સર, હું તો કહું છું એને આપણે આપણા કમ્પાઉન્ડમાં આવતો રોકવો જ પડશે.
1: નહીં મિસ દીવાન, ઓલિયા અને અલગારીઓને ક્યારે ક્યાંય આવતા જતા રોકવા ના જોઈએ. તમારો જન્મ પણ નહોતો થયો ને ત્યારથી અહીંયા આવે છે, અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આવતા રહે.
0: સાંભળ્યું? બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી?
2: પણ સર, આને તમારી વિરુદ્ધ
1: નહીં મળી યાર. મને ખાતરી છે કે વોરા મારી વિરુદ્ધ ક્યારે કોઈ કારસ્તાન નહીં કરે. તે ક્યારેક એમનાથી મારા વિરુદ્ધ એકાદ બે વાક્યો બોલાઈ ગયા હોય તો શું ફરક પડે છે? દાંતથી જીભ કોઈ વખત કચડાઈ જાય છે તો એનો મતલબ એ નથી કે બત્રીસી પડાવી નાખીએ.
0: પણ સાહેબ, હું કઈ નથી બોલ્યો. અરે હું કેન્ટીનમાં બેસીને ચા પીતો તો એમાં આ બે જણા આવ્યા ને મને ટીંગા ટોળી કરીને અહીંયા લઈ આવ્યા.
1: લોકો કહે છે એવો ચણભણાટ કોલેજમાં ચાલે છે એવી વાતો મારા કાન સુધી પણ આવી છે. ને આમ જોવા જઈએ તો વાત પણ સાચી જ છે ને. ચૈતાલી મારી વિદ્યાર્થીની છે, એની સાથે લગ્ન કરવા એ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ ખોટું ના હોય, પણ નૈતિકતાના ત્રાજવા પર તોડીએ તો એ ભૂલ જ કહેવાય.
0: ના સર, એવું કંઈ નથી.
1: ના વોરા, એમ આપણે વાતને નકારીએ અને મનને મનાવી લઈએ તો ના ચાલે. લોકો જેની નિંદા કરે
2: તમારા મોઢે આવીને આવી વાત કરી,
1: અરે એ તો સૌથી વધારે ખતરનાક કહેવાય મણિયા. લોકો તમારા મોઢે ના બોલી શકતા હોય ને તમારી પીઠ પાછળ બોલે, એનો મતલબ એ થયો કે લોકો તમારાથી ડરે છે. અને હું એક ડોક્ટર છું, ડિક્ટેટર નહીં. લોકોએ મને પ્રેમ કરવો જોઈએ, નહીં કે લોકો મારાથી ડરે. હવે મેં મારી સંસ્થામાં પારદર્શકતા લાવવાનું નક્કી કર્યું.
0: લોકો સંસાર ત્યાગીને વૈરાગી બની જાય છે, ત્યારે તમે તો સંસાર માંડીને વૈરાગી થવા નીકળ્યા છો.
2: સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે માણસ જન્મે મહાન નથી હોતો, એ મહાન થાય છે પોતાના કર્મોથી.
0: હા, પણ અમુક લોકો જન્મથી જ નીચ હોય છે.
1: થોડું સંભાળીને વાત કરો
0: સાહેબ. અત્યારે મારે મારું મોઢું સંભાળવા કરતા તમારે તમારી જાતને સંભાળવાની જરૂર છે. છેવટે આ લોકોએ તમને પોતાની જાળમાં ફસાવી દીધા, માલિકમાંથી નોકર બનાવી દીધા, હવે ગુલામ બનાવતા પણ વાર નહીં લાગે.
1: વોરા, પ્લીઝ તમે જાઓ. યે
0: સર, મારી વાત તો
1: સાંભળો. કહું ને જાઓ. તમારું માન જાળવું છે એનો મતલબ એ નથી કે તમે વધુ પડતી છૂટ લો. જાઓ.
0: હા સાહેબ, હું બીજું કરી પણ શું શકવાનું? અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવવાનો વિધિએ નિર્ધાર જ કરી લીધો હતો, તો એમાંથી એને ભલભલા મહારથી પણ નહીં બચાવી શક્યા તો મારી શિવ વિષાદ. હવે તો આ હોસ્પિટલ

0: માણસને અમારા પ્રત્યે આટલો બધો દ્વેષ શા માટે છે? મણિયાર, ક્યારેક કોઈ વાતના કારણો નથી હોતા. સાપ નોળિયાને કેમ વહેરો છે એનો જવાબ તો તમારી મોટીબા પાસે પણ નહીં હોય.
1: હા, એ વાત સાચી સર. મારી મોટીબાએ ક્યારે મને સાપ અને નોળિયા વિશે કોઈ વાત નથી કરી. અને મોટીબા હંમેશા કહેતા હતા કે જે વાતની આપણને ખબર ન હોય ને એ વાત આપણે કોઈ દિવસ કરવી ન જોઈએ. પણ એક વાત કરું સર, આ તમે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો તો એ પહેલાં તમે ભાભી સાથે આ વિષયની ચર્ચા કરી?
0: મારા નિર્ણયો હું જાતે જ લઉં છું.
2: હસમુખ મણિયાર સાહેબ, સરની વાત સાવ સાચી છે. લોકોની બોલતી બંધ કરવાનો આનાથી સચોટ ઉપાય બીજો શું હોઈ શકે?
0: હા,
2: અને ટ્રસ્ટ બનાવશે એનો અર્થ એ તો નથી ને કે સર કોલેજ આવવાનું છોડી દેશે. આપણને તમારું માર્ગદર્શન મળશે જ ને.
0: હા, એટલે મારી જવાબદારી થોડી ઘટશે અને તમારી વધશે. આમ જોવા જઈએ તો આમાં મારા બે સ્વાર્થ છે. એક, હવે મારે થોડું ઘરમાં પણ ધ્યાન આપવું પડશે.
1: થોડું? સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે ઘર માંડવું એટલે માતેલા સાંડને પાળેલી બકરી બનાવી દેવા જેવી વાત છે.
0: સાચી વાત છે મણિયાર. જંગલનો સિંહ સર્કસની નોકરીમાં આવી ગયો હોય ને એવું લાગી રહ્યું છે. અને બીજો સ્વાર્થ એ છે કે મારા માર્ગદર્શન હેઠળ તમે લોકો તૈયાર થઈ જશો તો મારે ફૂલ ટાઈમ રિસર્ચમાં ધ્યાન આપવું હોય તો હું આપી શકીશ ને. લે આ વાત.
1: આ શું છે સર?
0: ટ્રસ્ટીઓનું લિસ્ટ.
1: ઓ, ટ્રસ્ટીઓનું લિસ્ટ છે. પ્રેસિડેન્ટ રોહિત?
2: ડોક્ટર રોહિત પ્રેસિડેન્ટ?
0: કેમ, તમને કઈ પ્રોબ્લેમ છે? આ માન્યું કે તમારાથી નાના છે, તમારા જુનિયર છે, પણ
1: નહીં નહીં સર, એ શું બોલ્યા?
0: પ્રોબ્લેમ કે છે?
2: સર, ડોક્ટર રોહિત હોસ્પિટલ છોડીને જઈ રહ્યા છે. એમને રાજીનામું આપી દીધું છે.
0: વોટ?
1: હા સર, આજ વાત કરવા હું તમારી પાસે આવતો હતો ત્યાં રસ્તામાં પેલો વોરા મળી ગયો અને વાત આખી ઊંધે પાટે ચડી ગઈ.
0: અરે પણ એને કારણ શું આપ્યું છે રાજીનામું આપવાનું? શું રીઝન છે?
1: કારણમાં તો કંઈ નથી લખ્યું સર, ખાલી એટલું કહ્યું છે કે ડ્યુ ટુ સમ પર્સનલ રીઝન. પર્સનલ રીઝન સર? પર્સનલ રીઝન.
2: મગજ ખરાબ થઈ ગયો છે તું હોસ્પિટલ છોડીને? મારા લગ્નથી દુભાયો છે ને?
3: ના ના ના, નોટ એટ ઓલ, એવું કઈ નથી. ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. અને જી, તમે છે એક બેટર પ્લેયર નહીં થાય અને હું મારા સર સાથે કઈ રીતે કમ્પીટ કરી શકું? મેં બધું બહુ જ સાહજિકતાથી લીધું છે, સો ડોન્ટ વરી.
2: મેં એટલે જ હોસ્પિટલ છોડીને જઈ રહ્યો છે.
3: એવું નથી ચેતાલી. આઈ ડોન્ટ નો હું શું કહીને સંબોધન કરું. ચૈતાલી, ભાભી કે પછી ગુરુપત્ની. એનીવે, જે દુઃખને રડી ન શકાય એને હસી લેવું સારું. નહીં
2: એટલે તું જીવનભર મને ગિલ્ટી ફીલ કરાવવા માંગે છે?
3: નો નો, તારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર જ નથી. તું ડોક્ટર થવાની છે ને? અને ડોક્ટર શું કરે સર્જરી વખતે? એ જ્યારે કોઈકનું હૃદય ખોલે ત્યારે એનું હૃદય વાત નથી કરતું, વાત કરે છે હૃદય પરના જખમો. હા, અને જખમોને ડોક્ટરે ડોક્ટરની જ નજરે જોવું પડે ને.
2: પણ તારા હૃદય પર થયેલા જખમો તો મારા કારણે જ થયા ને.
0: માય માય માય. ઓહો, ડોક્ટર રોહિતની આ ઇન્જરી વિશે તો આપણને ખબર જ નથી. અરે રે રે રે રે, રોહિત બાબુ કારવા ગુજર ગયા ઓર જનાબ ગુબાર દેખતે રહે.
2: બીજી બાજુ આપણા સર ડોક્ટર રોહિતને ગાંડા ગેલાની જેમ શોધી રહ્યા છે. હવે એ ભોળાશંકરને કોણ સમજાવે કે તમે અહીંયાથી જાઓ એમાં જ તમારી ભલાઈ છે.
0: હા, નહીં તો રોહિતભાઈ રોજ સવારે અહીંયા આગળ આવીને

0: गायन गा कि तुम ही ने दर्द दिया है, तुम ही दवा देना। अरे रोहित भाई, तमे यहाँ गढ़ छो, हमें तुमने क्या क्या शोधी।
1: रोहित क्या ही नहीं,
2: रोहित तो यहाँ छे, अरे तोरे बधे शोधी वळ्यो, गांडो थई गयो छो। मैं सांभळ्यु छे कि ते राजीनामु आप्यु छे ने हॉस्पिटल छोड़ीने जई रह्यो छे।
1: તારા મતે પણ મેડિકલ પ્રોફેશન અને દુકાનદારીમાં કોઈ ફરક નથી, તું પણ પેશન્ટને ગ્રાહક સમજે છે।
2: પેશન્ટ ગ્રાહક જ છે તમારી જેમ, અમારી પાસે તો બાપ દાદાની પ્રોપર્ટી નથી, તમને પરવડ્યું કે લોકોની સેવા કરી, અમે જો સેવા કરવા નીકળે તો પેશન્ટ ખાવા અનાજ ને નાવા સાબુ પણ ના આપે સર।
1: અરે પણ તને અહીંયા પગાર તો મળે છે ને?
2: પગાર હોસ્પિટલનો જે પગાર છે ને સર, એનાથી વધારે બિયર બારમાં બેઠીને ટીપ મળતી હોય।
1: રોહિત મને મારા કારો પર વિશ્વાસ નથી બેસતો, તું બોલી રહ્યો છે। અરે મેં તને શું સમજો તો, કેટ કેટલી આશાઓ હતી મને તારી પાસે, આ હોસ્પિટલના ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ બનાવ્યો તો,
3: પણ તમારામાં તો એના સાદા સભ્ય બનવાની લાયકાત પણ નથી સર। મારા મોટીબા હંમેશા કહેતા હતા કે જેની પાસે તમે વધારે અપેક્ષા રાખો ને, એનામાં તમને નિરાશ કરવાની શક્તિ વધારે હોય છે। જાઓ ડોક્ટર રોહિત જાઓ, અરે અમે જીવી લઈશું તમારા વગર સર, હજી અમે જીવીએ છે, અને જીવીએ છે ને ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, અરે અમે બધું સંભાળી લઈશું।
4: હા સર, અમે છીએ ને, તમારા સપનાને કોઈ નાનકડો ઘસર કોઈ નહીં કરી શકે સર, તમે અમને ટ્રસ્ટી બનાવ્યા છે, હવે અમે લોકોને ટ્રસ્ટ શબ્દનો સાચો અર્થ સાબિત કરીને બતાવશું।
2: એમ કહો ડોક્ટર દીવાન કે ટ્રસ્ટ શબ્દનો છેદ ઉડાડી બતાડશું સર। હું તમને મળ્યા વગર જ જવાનો હતો, પણ મને એક એવી માહિતી મળી છે,
1: મારામારીના
2: કેસમાં ડ્રેસિંગ કરવા માટે એમને એ ભાઈને જોઈ,
1: હશે એ ભાઈ કોઈ એની ટ્રીટમેન્ટ માટે આવી હશે।
2: ના ના ના સર, એ ભાઈ ટ્રીટમેન્ટ લેવા આવનાર નહીં, ટ્રીટમેન્ટ આપનાર।
1: એટલે તું કહેવા શું માંગે છે?
2: એ ભાઈનું નામ છે ડોક્ટર રશ્મિ દીવાન।

0: જીવનના ચારિત્રની ગેરંટી હું તમને આપું છું.
1: તારી ગેરંટી આપવા કોણ આવશે? તારી મોટી બા ઉપરથી. થોડી ધીરજ રાખો. રોહિત પોલીસ સ્ટેશન ગયો છે ઇન્સ્પેક્ટર માનેને લેવા. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
2: પણ સર, એવું પણ તો બની શકે ને કે ડોક્ટર રોહિત ઇન્સ્પેક્ટર માનેને પૈસા ખવડાવીને મને ફસાવવા માંગતા હોય.
1: એને એવું કરવાની શું જરૂર છે? પણ ઇન્સ્પેક્ટર માને તમને આવીને ઓળખી બતાવે એટલે પછી પેલા પેશન્ટને પણ શોધી કાઢીશું. કાયદો કાયદાનું કામ કરશે.
0: હા, કાયદો કાયદાનું કામ કરશે જ. અને મિસ દિવાન, જો તમે નિર્દોષ હોય ને તો તમારે જરાય ડરવાની જરૂર નથી. કારણ કે મારી મોટી બા કહેતી હતી કે સાચકો હાથ નહીં.
1: રોહિત હજી કેમ નથી આવ્યો?
0: આવી જશે.

0: આવી ગયો સર, આવી ગયો, આવી ગયો, ફોન આવી ગયો, ફોન
1: મે પણ મણિયાર. હેલો, નહીં નહીં નહીં, હું હમણાં નહીં આવી શકું. 15 મિનિટ કેમ ના હોય તો પણ નહીં આવી શકું, હમણાં એક ઇમ્પોર્ટન્ટ કામમાં છું.
0: શું થયું સર?
1: ચાવડાનો ફોન હતો, એક ઇમરજન્સી કેસ આવ્યો છે.
0: હા તો જાઓ સર, જાઓ. જરાય ચિંતા નહીં કરો સર, હું છું ને, તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું આ બાઈ ઉપર બરાબર નજર રાખીને બેસીશ. પણ તમે જાઓ સર, મારી મોટી બા કહેતી હતી કે ડોક્ટરનું પ્રથમ કર્તવ્ય એટલે દર્દીની સેવા.

0: અસર થઈ ગયા હતા. સારું થયું ફોન આવી ગયો.
1: ફોન આવ્યો નતો. ચાવડાને SMS કરીને ફોન મે કરાવ્યો હતો.
0: અને તું શું કહેતો તો? કાયદાને કાયદાનું કામ કરવા દો. મારી મોટી વાત કહેતી હતી. સાચ કહો આંચ નહીં. જો માણિયા એક વાત યાદ રાખજે. જો હું ફસાઈશ ને તો તું પણ નહીં બચે.
1: રિલેક્સ બેબી. તારો હસું તને ક્યાંય ફસાવા નહીં દે.
0: હા તો જે કરવું એ જલ્દી કર. હમણાં પેલો રોહિત ઇન્સ્પેક્ટર ને લઈને આવતો જશે.
1: ડોક્ટર રશ્મિ દીવાન, આ તારો દીવાનો હસું તને બચાવવા માટે

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે ડેલહાઉસીમાં લક્ષ્મીનારાયણ મંદિરની સફર પર પહોંચ્યા હતા. સરદાર બજારમાં આવેલા આ 150 વર્ષ જૂના મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. ત્યાં આવેલા દેવળો, ડેલહાઉસી તેના 4 મનોહર દેવળો માટે પણ જાણીતું છે. બલૂનમાં આવેલું સંત એન્ડ્રુ દેવળ અને સંત પેટ્રિક દેવળ, સુભાષ ચોકમાં આવેલું સંત ફ્રાન્સિસ દેવળ અને ગાંધી ચોકમાં આવેલું સંત જ્હોન દેવળ, રાધાસ્વામી સત્સંગ ભવન અને હોસ્પિટલ, એના વિશે જાણીએ તો બિયાસ એટલે કે પંજાબના રાધાસ્વામી સંપ્રદાયના અનુયાયીઓ માટેનું એક મહત્વનું જોવાલાયક સ્થળ છે. તેના અનુયાયીઓ મોટી તિબ્બા પાસે આવેલા સત્સંગ ભવનની મુલાકાતે આવે છે. હાલના રાધાસ્વામી મુખિયા વર્ષમાં 2 વાર ડેલહાઉસીની મુલાકાત લે છે. હવે આપણે જાણીએ ડેલહાઉસીની આસપાસ કઈ કઈ જગ્યાઓ આવેલી છે. કાલાટોપ વન્ય પશુ અભયારણ્ય આ પ્રદેશના ઉત્તમ વન્ય પ્રાણી નિરીક્ષણ સ્થળોમાંનું એક છે. આ અભયારણ્ય ઘોરલ અને હિમાલયના કાળા રીંછનું નિવાસસ્થાન છે. ખજીર, પાઇન અને દેવદારના ભરચક જંગલોથી ઘેરાયેલ રકાબી આકારના ઉચ્ચ પ્રદેશ પર સુંદર પોચા લીલાછમ ઘાસના બીડો વિરલ કુદરતી સૌંદર્ય વડે ઘેરાયેલા છે અને તે મિની સ્વિટ્ઝરલેન્ડ અને હિમાચલ ગુલમર્ગ તરીકે સંબોધાય છે. એક નાનું સરોવર ખજીરના સૌંદર્યમાં ઓર એક વધારો કરે છે. સરોવરની પાસે સુંદર કોતરણીવાળું ખજીર નાગનું મંદિર પણ આવેલું છે. હજુ આપણી આ સફર બાકી છે. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. આપણે હવે જવાના છીએ ધર્મશાળાની સફર પર. જોડાયેલા રહો મારી સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ભારતનું સ્કોટલેન્ડ કહેવાતું આ સ્થાન એટલે કે ધર્મશાળા બ્રિટિશરોએ સ્થાપિત કરેલા 80 ગિરિમથકોમાંનું એક છે. તે ધોલાગાઢ પર્વતમાળાની ભેખડ ઉપર લાલિત્યપૂર્ણ સ્થળ છે અને બીજા ગિરિમથકો કરતાં અહીં બરફરેખા સહેલાઈથી ઉપલબ્ધ બને છે. ધર્મશાળાના ઉપરવાસમાં આવેલા મેકલિયોડ ગંજ અને ફોર્સેથ ગંજ નામના બે પરા આજે પણ બ્રિટિશ સ્થાપત્યની ઝાંખી ધરાવે છે, જ્યારે ધર્મશાળાનો નીચેનો ભાગ વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે. પરમ પવિત્ર દલાઈ લામાના મુખ્ય મથક તરીકે આજે પણ જાણીતું છે અને તે ભારતના નાના લાસા તરીકે પણ ઓળખાય છે. વોર મેમોરિયલ તે ધર્મશાળાના પ્રવેશ દ્વારે આવેલું છે. સ્વાતંત્ર પહેલાના હિમાચલ પ્રદેશના સુરવીરોની સ્મૃતિમાં તે ઊભું કરાયેલું. કાંગરા કલા સંગ્રહ સ્થાન, જેને કાંગરા આર્ટ મ્યુઝિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંગરા ખીણની સમૃદ્ધ કલા કારીગરી અને હસ્તકલા એમાં પ્રદર્શિત જોવા મળે છે. એના પછી જોવા જઈએ તો સંત જ્હોન દેવળ એટલે કે સેન્ટ જ્હોન ચર્ચ. મેકલિયોડ ગંજ અને ફોર્સેથ ગંજ વચ્ચેના રસ્તા પર આવેલું આ દેવળ ભારતના એક વાઇસરોય લોર્ડ એલિંગ્ટનની યાદમાં બંધાયેલું છે. હવે આગળ જઈએ તો એક જગ્યા આવે છે મેકલિયોડ ગંજ. પરમ પવિત્ર દલાઈ લામાનું આ મુખ્ય મથક છે. અહીંના જોવાલાયક સ્થળો છે મઠ, તિબેટિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ અને તિબેટિયન હસ્તકલા કેન્દ્ર. તિબેટિયન લોકો અને મેકલિયોડ ગંજના લોકો તેમના હોટલો, નાસ્તાગૃહો, પ્રાચીન કલાના નમૂના તેમજ કલાકારીગરીના અનોખા નમૂના સાથે અહીં મોટી સંખ્યામાં નજરે પડે છે. આગળ જઈએ તો એક જગ્યા આવે છે ભક્સુનાક. મેકલિયોડ ગંજથી 2 કિલોમીટરના અંતરે આવેલી આ સુંદર જગ્યા પર એક જૂનું મંદિર અને ઝરણું છે. અહીંથી લગભગ 0.5 કિલોમીટરના અંતરે ભક્સુનાક ધોધ આવેલો છે. અહીંયાથી નજીક છે દાલ સરોવર, જે આપણે ઘણીવાર સાંભળ્યું પણ છે. દેવદારના જંગલો વચ્ચે આવેલું આ સુંદર સરોવર મેકલિયોડ ગંજથી 2 કિલોમીટરના અંતરે જ છે. હજુ આપણે ધર્મશાળાની આસપાસ કઈ જગ્યાઓ છે એના વિશે જાણીશું. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. આપણે ધર્મશાળાની સફર પર હતા. હવે ધર્મશાળાની આસપાસ કઈ કઈ જગ્યાઓ છે જોવાલાયક એના વિશે જાણીએ. ચામુંડા દેવી મંદિર. આ પ્રખ્યાત મંદિર ધોલાધારની પશ્ચાદ ભૂમિ બનર નદીના કાંઠે આવેલું છે. એની બીજી બાજુએ પવિત્ર શિવલિંગ છે. કાંગરા બનર અને માંઝી ઝરણાઓના સંગમ પર આવેલા આ ઐતિહાસિક શહેર પરથી બાણગંગા નદીનો વેગીલો પ્રવાહ નિહાળી શકાય છે. કાંગરાના મુખ્ય શહેરે ઘણા ઘૂસણખોરોએ આકર્ષ્યા હતા. 1620માં

જહાંગીરના સેનેએ તેને જીતી લીધું હતું અને 18મી સદીમાં રાજા સંસારચંદ કટોચાએ એને ફરી જીતી લીધેલું. કાંગરા તેના મંદિરો, કિલ્લા અને ચિત્રકલા માટે જાણીતું છે. નગરકોટ ખખડધજ થઈ ગયેલા આ કિલ્લાએ મહંમદ ગજની અને મોગલ બાદશાહ જહાંગીરના સૈન્યના ભીષણ આક્રમણોને ઝીલ્યા છે. 1905ના ભૂકંપે તો કિલ્લાનો વિનાશ જ સર્જ્યો. એની દિવાલ પરથી દેખાતા વિશાળ દ્રશ્યો ખરેખર આશ્ચર્યચકિત કરી દે એવા છે. વ્રજેશ્વરી દેવી મંદિર ધર્મશાળાની નજીક આવેલ આ મંદિર તેની દંતકથારૂપ સંપત્તિ માટે જાણીતું છે. 1007માં મહંમદ ગજનીએ લૂંટી લીધું. કહેવાય છે કે તેને મંદિરનો સમૃદ્ધ ખજાનો લૂંટી લીધો હતો. 1905ના ભૂકંપમાં આ આખું મંદિર પાયમાલ થઈ ગયું. 1920માં એને ફરી બાંધવામાં આવ્યું. આના પછી હું તમને જણાવીશ જ્વાળામુખી મંદિર વિશે. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ક્યાંય જતા નહીં.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે સાંભળવાના હતા જ્વાળામુખી મંદિર વિશે. ધર્મશાળાની નજીક આવેલ આ

કાળામુખી દેવી લાલચોલ મુખવાળી દેવીનું આ અનન્ય મંદિર ઉત્તર ભારતના ખૂબ મહત્વના યાત્રાધામોમાંનું એક છે. મંદિરમાં કોઈ મૂર્તિ નથી અને ખડકાળ ગર્ભગૃહમાંથી નીકળતી સનાતન જ્વાળાની પૂજા કરવામાં આવે છે. આ શક્તિપીઠ એવી જગ્યા મનાય છે કે જ્યાં દેવી સતીની જીવા પર ભગવાન શિવ બિરાજમાન છે. અહીંયાથી નજીક છે પાલમપુર. ચાના બગીચાઓ અને પાઇનના વૃક્ષોની વચ્ચે આવેલું મનોહર પાલમપુર વિરલ પ્રાકૃતિક દ્રશ્ય અને સ્વાસ્થ્ય પ્રેરક હવામાનથી વરાયેલું છે. વૈજનાથ નાગરી શૈલીમાં બાંધવામાં આવેલી આ દેરી વેદનાથ વેદોના દેવ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. ગર્ભગૃહમાં શોભતું શિવલિંગ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાનું કહેવાય છે. શિવરાત્રિનો મોટો મેળો અહીંયા ભરાય છે. આના પછી એક જગ્યા છે નૂરપુર. ધર્મશાળાની નજીક આવેલા નૂરપુર, જૂનો કિલ્લો, બ્રિજરાજનું મંદિર અને નૂરપુરી શાલ માટે પ્રખ્યાત છે. જહાંગીરે તેની બેગમ નૂરજહાની પાછળ તેનું આ નામ પાડ્યું હતું, નૂરપુર. તમને આ પ્રવાસ અને સફર પર જોડાઈને કેવું લાગે છે મને અવશ્ય કહેજો, કેમ કે આવતી સફરમાં આપણે જવાના છીએ કિન્નોરની સફર પર. હા, હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નોરની સફર, એના પછી આપણે જઈશું કુલ્લુની સફર પર. હજુ ઘણા બધા સ્થળો વિશે જાણવાનું બાકી છે, ત્યાંની સફર કરવાની બાકી છે, પ્રવાસ કરવાની બાકી છે, તો મારી સાથે મારા શોમાં જોડાયેલા રહેજો, કેમ કે આગળ હું તમને ઘણું બધું અવનવું જણાવતી રહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.